નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે બુધવાર, વૈશાખ દિનાંક 16, શક સંવત 1948 અને વૈશાખ વદ 5મ, વિક્રમ સંવત 2082, એટલે કે 6 મે 2026. શ્રોતા મિત્રો, સવારના 5:58 થવા આવી છે. અમારી આજની સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળસૂરોથી.

નમસ્કાર શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. આજે બુધવાર, વૈશાખ દિનાંક 16, શક સંવત 1948 અને વૈશાખ વદ 5મ, વિક્રમ સંવત 2082, એટલે કે 6 મે 2026. શ્રોતા મિત્રો, સવારના 5:58 થવા આવી છે. અમારી આજની સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળ સૂરોથી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા બચુભાઈ શ્રીમાણીના સ્વરમાં અનવર સાહેબની રચના. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આગળ વધતા હવે સાંભળીએ કિશોર બારોટના સ્વરમાં ભાટી હરજીની આ રચના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા દાસ પુરુષોત્તમની રચના વિષ્ણુ પનારાના સ્વરમાં. આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.

0: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ છીએ અમારો જીવન પ્રણાલક્ષી લઘુવાર્તા લાભનો કાર્યક્રમ અમૃતધારા, જેમાં આજે સાંભળશો પ્રેમ વત્સલ સ્વામી દ્વારા સુખી થવું હોય તો આ વિષય પર લઘુવાર્તા લાભ.
1: સુખી થવું હોય તો પોઝિટિવ અભિગમ અપનાવવો જોઈએ. આપણા શાસ્ત્રો અને સંતો કહે છે કે માણસ જેવા વિચારો કરે છે તેવો તે બની જાય છે. તેથી હંમેશા સારું વિચારવું જોઈએ અને સારું કાર્ય કરવું જોઈએ. ઘણી વખત એવું પણ બને છે કે માણસ સારા કાર્યો કરતો હોય છે, તેમ છતાં પણ દુઃખના દિવસો આવે છે. કારણ કે જીવનમાં કોઈપણ માણસના દિવસો એક સરખા પસાર થતા નથી. જ્યારે માણસને મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસ ઘણી વખત ભાંગી પડતો હોય છે. આવા સમયે જો માણસ પોઝિટિવ વિચારધારા અપનાવે તો તે મુશ્કેલીઓમાંથી આબાદ રીતે ઉગરી જાય છે. પરંતુ ઘણા માણસો મુશ્કેલીઓની આગળ મસ્તક ટેકાવી દે છે અને શરણાગતિ સ્વીકારી લે છે. આપણા જીવનની સફળતા ફક્ત 10% એના ઉપર નિર્ભર છે કે આપણી સામે કેવી પરિસ્થિતિ સર્જાય છે, અને 90% સફળતા એના ઉપર નિર્ભર છે કે આપણે એ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરીએ છીએ. એટલે કે સુખ અને દુઃખનો આધાર આપણે પરિસ્થિતિને કેવી રીતે લઈએ છીએ અને તેની સામે કેવા પગલાં ભરીએ છીએ.

0: તેના ઉપર નિર્ભર છે. પરિસ્થિતિ ભલે એક સરખી હોય પણ એનો સામનો કરવાની દરેકની રીત એના વ્યક્તિગત અભિગમ ઉપર આધારિત હોય છે. હકારાત્મક વિચારો હંમેશા સંજીવનીનું કામ કરે છે. સારા પુસ્તકો અને સારા મિત્રોનો સંગ જીવનમાં ક્યારેય ના છોડવો જોઈએ. પોઝિટિવ જેનો અભિગમ હોય છે તેનું જીવન પોઝિટિવ બને છે અને નેગેટિવ જેનો અભિગમ હોય છે તો તેનું જીવન પણ નેગેટિવ બની જાય છે. જો માનસિક શાંતિ એટલે કે માનસિક સુખ જોઈતું હોય તો ફક્ત આવનારી પરિસ્થિતિઓ તરફ જ પોઝિટિવ અભિગમ રાખવા જોઈએ, પણ આપણા પરિવારજનો તથા સમાજ તરફ પણ પોઝિટિવ દ્રષ્ટિ એટલે કે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી જોઈએ. દરેક વ્યક્તિમાં ગમે તેટલા અવગુણ હોય પણ એક ગુણ તો અવશ્ય હોય એ નક્કી જ છે. ઘડિયાળ પણ દિવસમાં બે વખત તો સમય સાચો બતાવે જ છે. જેમ ભમરો ફૂલોમાંથી થોડું થોડું મધ ભેગું કરે છે તેમ આપણે પણ બધામાંથી એક એક ગુણ લેવો અને લોકોના અભાવ અવગુણ જોવા નહીં. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરેલા પ્રથમ પ્રકરણના 6ઠા વચનામૃતમાં કહે છે કે જે દરેકમાંથી ગુણ ગ્રહણ કરે છે તે દિવસે દિવસે સત્સંગમાં મોટપને પામે છે અને જે અવગુણ લે છે તે સત્સંગમાંથી પડી જાય છે. તેથી દરેકમાંથી આપણે ગુણ લેવા જોઈએ. પરિવારજનો સાથે પણ સંપ અને આત્મીયતા ક્યારે કેળવાય તો જ્યારે આપણે તેમની ભૂલો સ્વભાવને જતો કરીને પોઝિટિવ અભિગમ રાખીએ તો. મતભેદોને લીધે થતા સાસુઓના ઝઘડા હોય, પિતા પુત્રના હોય, તેને મનભેદ ન થવા દેવો. કંઈક વધારે બોલી જાય તો તરત પાછું વળવું, તેના ગુણોને યાદ કરીને જતું કરવું. કોઈકે સરસ કહ્યું છે કે ન ભાવતાને ન ભાવતા આવડે એનું નામ પરિવાર સંચાલન. તો આપણે જીવનમાં સુખી થવા માટે સૌની સાથે હળીમળીને રહીએ અને પોઝિટિવ વિચારધારાને અપનાવીએ.
1: જીવન પ્રેરણાલક્ષી લઘુવાર્તાલાપની શ્રેણી અમૃતધારામાં આજે આપ સાંભળી રહ્યા હતા પ્રેમવત્સલ સ્વામી દ્વારા સુખી થવું હોય તો વિષય પર લઘુવાર્તાલાપ. હવે સાંભળશું શ્રી રામચરિત માનસ ગાન.
2: શ્રી રામચરિત માનસ ગાન.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 7:10 એ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાના નિર્માણ અને રાજ્યમાં વધુ બે સેમિકન્ડક્ટર એકમ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીનો તમામ કલેક્ટરને અનુરોધ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાનું નિર્માણ કરાશે. નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગઈકાલે લેવાયેલા નિર્ણય અંગે વિગત આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દીનદયાળ બંદર સત્તા મંડળ DPA અને કોચીન શિપયાર્ડ લિમિટેડ CSL દ્વારા અંદાજે 1,570 કરોડ રૂપિયાના સંયુક્ત રોકાણ સાથે આ પરિયોજના હાથ ધરાશે. તે ભારતના જહાજ સમારકામ માળખાકીય સુવિધામાં રહેલી એક મોટી ખામીને સીધી રીતે દૂર કરશે.
1: में वाडीनार गुजरात में शिप रिपेयर क्लस्टर इनिशिएटिव लिया गया है 1570 करोड़ रुपीस का. दो फ्लोटिंग ड्राई डॉक्स होंगे इसमें 300 मीटर्स इन लेंथ. आपने अभी हाल ही में देखा होगा एक के बाद एक शिप मैन्युफैक्चरिंग शिपिंग सेक्टर में बड़े रिफॉर्म्स लिए गए बिकॉज आज इस सेक्टर में दुनिया एक अच्छे पार्टनर को ढूंढ रही है. तो उसमें भारत अपने आप को स्थापित कर सकता है. और भारत का तो जो मैरिटाइम इतिहास है, जो ट्रेडिशन है, बहुत लंबा ट्रेडिशन है.
0: આ ઉપરાંત રાજ્યમાં 3,900 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ બે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમની સ્થાપના કરાશે. તેનાથી 2,230 કુશળ વ્યાવસાયિકો સાથે સંચિત રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, તેમ શ્રી વૈષ્ણવે ઉમેર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 11 મે સંભવિત ગીર સોમનાથના પ્રવાસને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષંગવીએ ગઈકાલે પ્રધાનમંત્રીના પ્રવાસના યોગ્ય આયોજન માટે સમીક્ષા બેઠક યોજી. તેમાં શ્રી સંઘવીએ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓની સુવિધા અંગે ચર્ચા કરી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે પ્રધાનમંત્રી 11 મે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરશે. તેઓ મંદિરના પુનઃનિર્માણમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે, તેમજ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કલેક્ટર

0: ને ચિંતા મુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ લાવવા અનુરોધ કર્યો છે. ગાંધીનગરમાં અડાલજ ત્રિમંદિરમાં ગઈકાલે મહેસૂલ વિભાગની 3 દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ શિબિરને પોતાની સાથેના સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું માધ્યમ ગણાવી.
1: કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો અને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે. કાયમ સ્વાગતમાં કહું છું કે આ તમે સ્વાગતમાં કરી નાખો છો, તે પહેલા કરી નાખો તો કેટલો આનંદ થાય. એટલે આવા પ્રશ્નો તમે કોઈક દિવસ ચિંતન માન્ય વડાપ્રધાન શ્રીએ જે શરૂ કરાયું છે તો એટલી જ વાત છે કે તમે જે કાર્ય કરો છો એને તમે 15 દાડે દિવસે રોજ જુઓ સાંજે તો અતિ ઉત્તમ. ના જોઈ શકો 15 દાડે નહીં તો મહિને તો જુઓ કે તમે આખા મહિનામાં શું કર્યું.
0: ઉલ્લેખનીય છે કે ઉત્તમ મહેસૂલી સુશાસન માટે સંકલન, નવીનતા અને પરિવર્તનની વિષયવસ્તુ સાથે આવતીકાલ સુધી યોજાનારી આ શિબિરમાં મહેસૂલી અધિકારી અને તમામ જિલ્લા કલેક્ટર સામૂહિક ચિંતન અને મંથન કરશે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરના લાખણ કાબંધમાંથી 16 મિલિયન ક્યુબિક ફીટ MCFT પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. તેના કારણે નીચાણવાસમાં આવેલા અધેવાડા અને માલણકાના ચેકડેમ ભરાશે, તેમજ ઉનાળામાં પાણી મળતા ખેડૂતોને રાહત મળશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના ખેડૂતો અને ગ્રામજનો વતી આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં લેવાયેલી 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરવાનો રહેશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 10ની પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પંચમહાલમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે મહીસાગરના મુડાવડેખ ગામનો એક પરિવાર કારમાં સુરતથી વતન જઈ રહ્યો હતો. આ દરમિયાન ગોધરા નજીક મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર પર ભાટપુરા પાસેથી પસાર થતી કાર અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર થઈ. તેના કારણે કારમાં સવાર એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 8 વર્ષની બાળકીને હોસ્પિટલ ખસેડાઈ છે. વેજલપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળ પર આજે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, આ આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લા અને શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયાના અહેવાલ છે.
2: हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में. इसमें जो डिस्ट्रिक्ट हमारा गुजरात रीजन में आएगा, अरवल्ली, महीसागर, दाहोद, छोटाउदेपुर और पंचमहल के लिए दिया गया है. इसमें हल्का से मध्यम बरसात के साथ मेघ गर्जना और बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा.
0: રાજ્યના અનેક જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદ થયો. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ગત રાત્રે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાઈ અને હળવાથી મધ્યમ વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન સાથે વરસાદ વરસ્યો. અરવલ્લીમાં પણ મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા તો ક્યાંક વીજળીના થાંભલા પડી ગયા, જ્યારે મોડાસા શહેરના પ્રતિકાત્મક બસ મથકની પરની જે ગ્રીલ હતી તે પણ તૂટી પડી હતી તો બીજી બાજુ ઘણા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. અમરેલીના ધારીમાં અને આંબાવાડિયામાં પવન સાથે વરસાદ પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે. આ સાથે જ તુલસીશ્યામમાં ધીમી ધારે વરસાદ પડતા 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના અહેવાલ પણ છે. રાજકોટ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLના જનરલ મેનેજર સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે અજાણ્યા વ્યક્તિએ સંદેશ મોકલી અંદાજે 45 લાખ રૂપિયા જેટલી રકમ મોકલવા જણાવ્યું હતું. આ અંગે જનરલ મેનેજરની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું.

0: મુંડી સાહેબ, કેતન જોશી સાહેબ ના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સએપ નંબર થી મેસેજ આવેલો. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાથે કન્ફર્મ કર્યો, તો ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડ નો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી.
1: વલસાડના દરિયાકાંઠા પર મરીન કમાન્ડો દ્વારા તકેદારીના ભાગરૂપે સઘન પેટ્રોલિંગ કરાયું. નાની ભાગલથી મોટા ભાગલ સુધીના દરિયાકાંઠા પર શંકાસ્પદ હોડી અને અવાવરૂ જગ્યાએ તપાસ હાથ ધરાઈ. આ સાથે જ વિસ્તારમાં ફરતા અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી, તેમ અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે. પંચમહાલના ગોધરા શહેરમાં નવું પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર શરૂ કરાયું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત પ્રયાસથી શરૂ કરાયેલા કેન્દ્રમાં દેશી ગાય આધારિત ખેતીથી ઉત્પાદિત થતા તાજા અને કેમિકલ મુક્ત શાકભાજીનું સીધું વેચાણ થઈ રહ્યું છે. નાગરિકોને ઝેરમુક્ત વસ્તુઓનો વધુ ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે આ મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધાના નિર્માણ અને રાજ્યમાં વધુ 2 સેમિકન્ડક્ટર એકમ સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા મુખ્યમંત્રીનો તમામ કલેક્ટરને અનુરોધ. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરાશે. પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: વિવિધ ભારતીની વિજ્ઞાન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો અમારા મુંબઈ કેન્દ્રથી સહપ્રસારિત કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ.

96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7 વાગીને 45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કપાસ ઉત્પાદકતા મિશન ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર યુનિટ અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપને ફગાવ્યા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તે અંતર્ગત ગુજરાતમાં અમદાવાદના ધોલેરા અને સુરતમાં 3,936 કરોડના રોકાણ સાથે 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમો સ્થાપિત કરાશે. તેનાથી લગભગ 2,230 કુશળ વ્યવસાયિકો માટે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે દેશના કપાસ ક્ષેત્રમાં અવરોધો અને ગુણવત્તાની ચિંતાઓને દૂર કરવા 5,600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાથે કપાસ ઉત્પાદકતા મિશનને પણ મંજૂરી આપી છે.
1: किसानों के लिए जो कॉटन का मिशन है जिसमें प्रोडक्टिविटी भी बढ़ाना, क्वालिटी भी बढ़ाना और टोटल प्रोडक्शन भी बढ़ाना, कैबिनेट ने जो अप्रूव किया वो करीब करीब 32 लाख किसान जो हमारे कपास उगाते हैं देश में उनके लिए बहुत ही एक क्रांतिकारी कदम होगा. नाम इसका कपास क्रांति रखा गया है. अभी भारत करीब विश्व का सेकेंड लार्जेस्ट कॉटन प्रोड्यूसर है. इस डिमांड को मीट करने के लिए कैबिनेट ने अप्रूव किया है 5,659 करोड़ रुपए का.
0: મંત્રીમંડળે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજનાના 5મા તબક્કા તેમજ 2026-27 ખાંડ સિઝન માટે શેરડી માટે 10.25% મૂળભૂત વસૂલાત દરના આધારે 365 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વાજબી અને લાભદાયી ભાવને પણ મંજૂરી આપી છે. આ ઉપરાંત ગુજરાતના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવાનો પણ મંત્રીમંડળે મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં

આજે સવારે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. તેઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની વાતચીત બાદ અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર અને આદાન પ્રદાન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના વિયેતનામના સમકક્ષ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ ગઈકાલે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ વર્ષે એપ્રિલમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા પછી તો લામની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ભાજપે જણાવ્યું કે ભારત એક લોકશાહી છે અને તેનું હંમેશા સન્માન કરવું જોઈએ. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના રાજીનામું નહીં આપવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આ ટિપ્પણીઓને અરાજક ગણાવી અને આવા નિવેદનો કરવામાં સંયમ રાખવાની અપીલ કરી. શ્રી પાત્રાએ કહ્યું કે આ ટિપ્પણીઓ ચિંતાજનક છે. ચૂંટણી પંચે ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દ્વારા કરાયેલા આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. દક્ષિણ કોલકાતાના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી કે સમગ્ર ગણતરી પ્રક્રિયા પંચના નિયમો અનુસાર કડક રીતે હાથ ધરાઈ હતી અને દરેક પગલે કાયદાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. ગણતરી દરમિયાન સીસીટીવી કેમેરા બંધ હોવાના આરોપને સ્પષ્ટપણે નકારતા અધિકારીઓએ પુષ્ટિ કરી કે કેમેરા સમગ્ર મતદાન દરમિયાન કાર્યરત રહ્યા હતા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથ ઈડબ્લ્યુજીની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે. 2 દિવસીય બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના પ્રતિનિધિઓ શ્રમ, રોજગાર અને કાર્યકર કલ્યાણ અંગે ચર્ચા કરશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન સભ્ય દેશો સામાજિક સુરક્ષા પ્રણાલીઓને આગળ વધારવા, શ્રમ બજારને ઔપચારિક બનાવવા અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવા અંગે ચર્ચા કરશે. ચર્ચામાં રોજગાર ક્ષમતા, કૌશલ્ય મેપિંગ, કૌશલ્ય વિકાસ સહિત કામદારોને લાભ આપવામાં ડિજિટલ ટેકનોલોજીની ભૂમિકાનો પણ સમાવેશ થશે. ઉલ્લેખનીય છે કે બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હીની ટીમે પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઈની ટીમે 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 159 રન બનાવી મેચ જીતી લીધી. ટીમ તરફથી અણનામ 87 રન કરનારા સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા. હવે આજે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે મુકાબલો થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ 3જા ક્રમાંક પર છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી વિધાનસભાની રચના માટે એક સૂચના જાહેર કરી છે. આ સૂચના ચૂંટાયેલા પ્રતિનિધિઓના શપથગ્રહણ અને રાજ્યમાં નવી સરકારની રચના માટે માર્ગ મોકળો કરે છે. ચૂંટણી પંચે જણાવ્યું કે પરિણામો જાહેર થયા પછી સૂચના જાહેર કરવી એ એક મહત્વપૂર્ણ બંધારણીય પગલું છે. આ સાથે પંચે પશ્ચિમ બંગાળમાં નવી વિધાનસભાની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ સ્થાપિત પ્રક્રિયા અનુસાર સરકાર બનાવવા આગળના પગલાંને સક્ષમ બનાવશે. વધુમાં પંચે ખાતરી કરી કે ચૂંટણી દરમિયાન તમામ નિયમોનું પાલન કરવામાં આવે. તેમણે જણાવ્યું કે મતદાનથી લઈને ગણતરી સુધીની સમગ્ર પ્રક્રિયા કાયદાકીય માળખા અનુસાર સ્વતંત્ર, ન્યાયી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા બાયોટેરર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં 3 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે. આ કાવતરાનો હેતુ એરંડાના બીજમાંથી મેળવેલા અને રાસાયણિક શસ્ત્રો સંમેલનની અનુસૂચિ 1માં સૂચિબદ્ધ ઘાતક જૈવિક ઝેરનો ઉપયોગ કરીને જાહેર સ્થળોએ લોકોને સામૂહિક ઝેર આપવાનો હતો. અમદાવાદની NIA ખાસ અદાલતમાં મુખ્ય આરોપી તેમજ સહઆરોપી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ અને શસ્ત્ર કાયદા હેઠળ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. તપાસકર્તાએ ખુલાસો કર્યો કે આરોપીઓ વિદેશમાં ISIS હેન્ડલરોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા હતા અને આતંક ફેલાવવા અને બાયોટેરર હુમલાની તૈયારી કરવા માટે સાથે મળીને કામ કરતા હતા. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ SMC માર્ગદર્શિકા 2026

0: જાહેર કરશે. શાળા વ્યવસ્થાપન સમિતિઓ SMCs નિપુણ ભારત મિશન હેઠળ મજબૂત મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મકતા FLNને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિઝનને અનુરૂપ છે. શાળા વ્યવસ્થાપન સમિતિ પ્રારંભિક ધોરણોમાં માતૃભાષા તથા સ્થાનિક ભાષાના ઉપયોગ અને વાંચનને આદતોને પ્રોત્સાહન આપે છે. ભારત આવતા મહિને ફ્રાન્સના નીસમાં તેની ડીપ ટેકનોલોજી દર્શાવતું એક મોટું પ્રદર્શન યોજશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કરશે, તેમ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.
1: અગલે મહિના ભારત ફ્રાન્સ મેં નીસ મેં ભારત કી ડીપ ટેકનોલોજી કી એક બહુત બડી એક્ઝિબિશન આયોજન કરને વાલા હૈ. દેશ કી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી ઓર ફ્રાન્સ કી પ્રેસિડેન્ટ આદરણીય મેક્રોન દોનો ઉસ ઉદ્ઘાટન મેં રહેંગે. મેં માનતા હું ભારત કી કેપેસિટી કો દુનિયા મેં દિખાને કે લિયે ભારત કી ઇન્સ્ટિટ્યુશન્સ કી 100 સે જ્યાદા ડીપ ટેક ઉસમે આયેંગે. નિશ્ચિત રૂપ મેં વૈશ્વિક ઇમ્પેક્ટ ડાલને વાલા.
0: અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોમાં મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપવાના સમાચાર જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, મમતાની મારફાડ દાદાગીરી, રાજીનામું નહીં આપવું. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, મમતાના ઢીંગના ઢોલ કહ્યું રાજીનામું નહીં આપવું. મમતાનું ત્રાગુ, 100 બેઠકો લૂંટ થઈ, રાજીનામું નહીં આપવું. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની. સંદેશ પ્રથમ પાને લખે છે કે ભાજપે પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કપાસ ઉત્પાદકતા મિશન, ગુજરાતમાં 2 સેમિકન્ડક્ટર યુનિટ અને વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે. ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપને ફગાવ્યા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે. અને IPL T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સાંભળશો અમારા મુંબઈ કેન્દ્રથી સહ પ્રસારિત કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે નો શેષ ભાગ.

0: એની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: રવિવાર દોપહર 3 બજે ફટાફટ પોસ્ટ કાર્ડ લીજીએ, લખીએ આપની ફરમાઈશ ઓર ભેજ દીજીએ ઇસ પતે પર. મન ચાહે ગીત કાર્યક્રમ વિવિધ ભારતીય રાષ્ટ્રીય સેવા, પોસ્ટ બોક્સ નંબર 19750, મુંબઈ 400091. મન ચાહે ગીત વિવિધ ભારતીય રાષ્ટ્રીય સેવા.
3: आप सुन रहे हैं विविध भारतीय राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. 8 बजने वाले हैं. थोड़ी ही देर में आप समाचार सुनेंगे जिसे हम अपने दिल्ली केंद्र से रिले करेंगे.

શ્રોત મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આઠ વાગીને 35 મિનિટે સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. નવ વાગીને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર. દસ વાગીને 2 મિનિટે ગુજરાતી ગીતો અને 10 વાગીને 30 મિનિટે ધૂમ મસ્તી ધૂમ. અગિયાર વાગીને 2 મિનિટે સાંભળશો કાર્યક્રમ દિલ સે. જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ 11:30. બાર વાગીને 5 મિનિટે સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર 12:30. એક વાગે સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર. બે વાગે કાર્યક્રમ ત્રિવેણી. ગુજરાતી ગીતો સુગમ સંગીતનો કાર્યક્રમ 2:35. બપોરે 3 વાગે કાર્યક્રમ સખી સહેલી. ચાર વાગે સાંભળશો પિટારામાં સેલ્યુલોઇડ કે સિતારે. સાંજે 5 વાગે સરગમ. પાંચ વાગીને 30 મિનિટે ગુજરાતી ફિલ્મી અથવા નોન ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. છ વાગે સાંભળશો સુરીલા સફર.

સાંજે 7 વાગે સાંભળશો જય માલા. રાત્રે 8 વાગે કાર્યક્રમ હવા મહલ. આઠ વાગીને 45 મિનિટે સમાચાર સંધ્યા. નવ વાગે સાંભળશો આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. 10 વાગે સાંભળશો કાર્યક્રમ છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે બરાબર 8:35 સાંભળશો અમારા મુંબઈ કેન્દ્રથી સહપ્રસારિત કાર્યક્રમ ચિત્રલોક.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
2: મદદ અમારી મંજિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. આજે અમે તમને લઈ જશું એક એવા સફર પર જ્યાં હાથનો હુનર, મગજની સમજ અને હૃદયનો ઉત્સાહ બધું મળીને એક નવી કહાની લખે છે.
0: આજનો એપિસોડ સમર્પિત છે એક એવી યોજનાને જે હુનરને ઓળખ આપે છે, શિક્ષણને આપે છે બીજી તક, મહિલાઓને નેતૃત્વનો આત્મવિશ્વાસ આપે છે અને પરંપરાને આધુનિક બજાર સાથે જોડે છે. જી હા, આજે આપણે વાત કરીશું પીએમ વિકાસ વિશે.
1: આ કહાની ફક્ત તાલીમની નથી, આ કહાની છે અવસરની. પીએમ વિકાસનું પૂરું નામ છે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન. આ ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની યોજના છે.
0: આ યોજનાનું લક્ષ્ય છે દેશના 6 અધિસૂચિત અલ્પસંખ્યક સમુદાયો, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન અને પારસી લોકોના જીવનમાં રોજગાર, સ્વરોજગાર અને આવક વધારવાના નક્કર ઉપાયો કરવાનું.
1: આ એક એકીકૃત પહેલ છે જેમાં 5 જૂની યોજનાઓને એક સાથે જોડી દેવામાં આવી છે.
0: પીએમ વિકાસ એ 5 પૂર્વ યોજનાઓને એકીકૃત કરી છે. તે છે શીખો ઓર કમાઓ, ઉસ્તાદ, હમારી ધરોહર, નઈ રોશની અને નઈ મંજિલ. એકીકરણનો હેતુ એ છે કે સ્કિલિંગ, શિક્ષણ, મહિલા નેતૃત્વ, ઉદ્યમિતા અને વિરાસત સંરક્ષણ એક જ છત નીચે એક જ દિશામાં આગળ વધે.
2: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: પીએમ વિકાસ 4 મોટા સ્તંભો ઉપર ચાલે છે. આ ચારેયનો અર્થ બહુ જ સરળ છે. કૌશલ્ય, નેતૃત્વ, શિક્ષણ અને જરૂરી માળખું.
0: પહેલો સ્તંભ છે ટ્રેડિશનલ સ્કિલિંગ, બીજો છે નોન ટ્રેડિશનલ સ્કિલિંગ, ત્રીજો છે વિમેન લીડરશિપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ અને ચોથો છે એજ્યુકેશન.
1: આ 4 સ્તંભોનું લક્ષ્ય માત્ર કોર્સ કરાવી દેવો નથી. લક્ષ્ય એ છે કે તાલીમ પછી વ્યક્તિને સામે રોજગારનો રસ્તો ખુલે, અથવા તે પોતાનું કામ શરૂ કરી શકે, અથવા તેનો અભ્યાસ પૂર્ણ થઈ શકે અને તેનો આત્મવિશ્વાસ પાછો આવે.
0: મહિલાઓ પર આ યોજનામાં વિશેષ ભાર મુકાયો છે અને દિવ્યાંગ સાથીઓ માટે પણ આમાં જગ્યા નક્કી કરવામાં આવી છે. હવે આપણે જઈએ છીએ એક ઘર તરફ જ્યાં સપના પણ છે, જવાબદારીઓનો બોજ પણ છે અને એક તક પણ દરવાજો ખટખટાવી રહી છે.
1: દિલ્હીની બહારના વિસ્તારમાં રહેતો ઇમરાન 22 વર્ષનો છે. તેણે 12મા ધોરણ પછી કોલેજ છોડી દીધી હતી કારણ કે ઘરમાં આર્થિક તંગી હતી. ઇમરાનની બહેન સમીરા 26 વર્ષની છે. તેના મનમાં એક સપનું છે કે તે પોતાના હુનર

0: થી કંઈક પોતાનું શરૂ કર્યું, પરંતુ પરિવાર અને સમાજને ખચકાટ તેને વારંવાર રોકી દે છે.
1: અબ્બુ આજે પણ ઇન્ટરવ્યુ આપીને પાછો આવ્યો, પૂછે છે કે સ્કિલ છે અને મારી પાસે જવાબ હોતો જ નથી.
2: બેટા મહેનત તો તું કરે છે, પરંતુ કાગળ અને ટ્રેનિંગ વગર આજકાલ કામ ક્યાં મળે છે?
3: અને મારું સિલાઈ ભરતનું કામ, લોકો વખાણ તો કરે છે પણ ઓર્ડર આપતા પહેલા 100 સવાલ કરે છે.
4: તમે બંને માટે કંઈક એવું થઈ જાય જેનાથી હાથનું હુનર પણ ચાલે અને ઘર પણ, બસ આ જ દુઆ છે.
1: સમીરા જો મને કોઈએ એક પોસ્ટ મોકલી છે, પીએમ વિકાસ નામની એક યોજના છે.
0: પીએમ વિકાસ, આ શું છે?
5: આ એક એવી યોજના છે જે લોકોના જીવનની વાર્તાઓ બદલી નાખે છે, કારણ કે જ્યારે જાણકારી મળે છે ત્યારે રસ્તો દેખાવા લાગે છે.
0: પીએમ વિકાસ હેઠળ તાલીમ ફક્ત ક્લાસરૂમ સુધી મર્યાદિત નથી, આ તાલીમને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડવામાં આવે છે, જેથી તાલીમ પછી રોજગારની સંભાવના વધે.
5: ટ્રેડિશનલ સ્કિલિંગમાં કારીગરો અને શિલ્પકારોને તેમની કલામાં શ્રેષ્ઠ ટેકનિક, ડિઝાઇન, ગુણવત્તા અને બજાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. નોન ટ્રેડિશનલ સ્કિલિંગમાં એવા કૌશલ્યો આપવામાં આવે છે જે આજે ઉદ્યોગ અને સેવાઓમાં માંગમાં છે.
0: અને મહિલા નેતૃત્વ તથા ઉદ્યમિતા વાળા ભાગમાં મહિલાઓને આત્મવિશ્વાસ, નિર્ણય લેવાની ક્ષમતા, નેતૃત્વ કૌશલ્ય અને ઉદ્યમિતાની સમજ આપવામાં આવે છે, જેથી તેઓ નોકરી કરવાની સાથે સાથે પોતાનું કામ પણ શરૂ કરી શકે.
5: શિક્ષણ વાળા ભાગમાં શાળા છોડી ચૂકેલા યુવાનોને ફરીથી ભણતર સાથે જોડવામાં આવે છે, જેથી તેઓ NIOS જેવા ખુલ્લા વિદ્યાલયના માધ્યમથી 8મા, 10મા કે 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી શકે. ચાલો સાંભળીએ પીએમ વિકાસે કેવી રીતે આમની જિંદગી બદલી નાખી.
1: સમીરા અહીં લખ્યું છે કે 14 થી 45 વર્ષની ઉંમર સુધીના લોકો સ્કિલિંગ અને શિક્ષણમાં આવી શકે છે.
3: અને અહીં મહિલા નેતૃત્વ અને ઉદ્યમિતા પણ છે, મતલબ મારા માટે પણ કંઈક હોઈ શકે છે.
1: અને જો આ શીખો ઓર કમાઓ અને નઈ મંજિલ જેવી જૂની યોજનાઓને જોડીને બની છે.
4: પણ બેટા શું આ બધું આપણા જેવા લોકો સુધી પહોંચે પણ છે?
1: હા અમ્મી, આ આપણા જ માટે છે. હવે હું પણ આનો ફાયદો ઉઠાવીશ, સ્કિલ સાથે જોડાઈશ.
3: હું પણ અમ્મી, હું ઈચ્છું છું કે મારા કામને એક નાનકડી બ્રાન્ડ બનાવું. હું ઈચ્છું છું કે લોકો મારા કામને ઘરગથ્થું કહીને ઓછું ના સમજે.
4: દીકરી બસ હિંમતથી કામ કરવાનું છે.
1: હા અમ્મી,
3: જો મને ટ્રેનિંગ મળે તો હું મારા જેવી બીજી મહિલાઓને પણ સાથે લઈ શકું છું. અમે બધા મળીને કામ કરી શકીએ છીએ.
1: અને જો હું નોન ટ્રેડિશનલ સ્કિલ શીખી લઉં તો નોકરીના ઇન્ટરવ્યુમાં સ્કિલ છે એનો જવાબ હા માં આપી શકું.
4: હવે એવું જ થશે મારા વાલા બાળકો.
3: આમીન.
6: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
0: ઘણા લોકો સ્કિલ શીખે છે, પરંતુ સ્કિલ પછી પણ સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે કામ કેવી રીતે શરૂ કરવું અથવા બિઝનેસ માટે પૈસા ક્યાંથી આવશે.
5: પીએમ વિકાસમાં ક્રેડિટ લિંક અને બજાર સાથે જોડવાના પ્રયાસો સામેલ છે. આમાં NMDFC જેવી સંસ્થાઓના માધ્યમથી લોન અને નાણાકીય સહાયના રસ્તાઓ પણ જોડાય છે, જેથી તાલીમ પછી લોકો ફક્ત પ્રમાણપત્ર લઈને બેસી ન રહે પરંતુ આગળ વધે.
0: ઘણીવાર તાલીમનો રસ્તો એટલે અવરોધાઈ જાય છે કારણ કે સગવડો નથી હોતી. ટ્રેનિંગ સેન્ટર નહીં, હોસ્ટેલ નહીં, લેબ નહીં, મશીનો નહીં.
5: પીએમ વિકાસનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળો ભાગ PMJVK સાથે કન્વર્જન્સના માધ્યમે જોડાય છે, જેથી અલ્પસંખ્યક બહુમતી ધરાવતા વિસ્તારોમાં આવશ્યક સગવડો વિકસિત થાય અને તાલીમ માટે મજબૂત આધાર બને.
0: હજારો યુવાનો આનો લાભ ઉઠાવીને પોતાના જીવનને બદલી રહ્યા છે. ઇમરાન અને સમીરા પણ આ યોજના સાથે જોડાઈ ગયા અને પોતાના અરમાનો પૂરા કરવા લાગ્યા.
5: ઇમરાને એક ટ્રેનિંગ સેન્ટર જોઈન કર્યું. તેણે શીખ્યું કે એવું કૌશલ્ય જે ઉદ્યોગની માંગ મુજબ છે. તેને સમજાઈ ગયું કે આ તાલીમ ફક્ત પુસ્તક નથી, આ તો જિંદગીની તૈયારી છે.
1: આજે પહેલી વાર લાગી રહ્યું છે કે હું કોઈ બાબતમાં કાબેલ બની રહ્યો છું. પીએમ વિકાસે મારા કોન્ફિડન્સને ખૂબ વધારી દીધો છે.
3: ભાઈ હવે હું પણ ફક્ત ઘરની દીકરી નહીં રહું, હું એક કામ કરનારી મહિલા બનીશ અને બીજા માટે પણ રસ્તો બનીશ.
1: હા સમીરા, આપણે પીએમ વિકાસથી પોતે કાબેલ બનીશું અને પોતાના જેવા બીજા લોકોને પણ આના વિશે જણાવીશું.
5: પીએમ વિકાસનો શિક્ષણ ભાગ એ યુવાનો માટે છે જે કોઈ કારણસર શાળા છોડી ચૂક્યા છે. આ ભાગ કહે છે કે છૂટી જવું એ અંત નથી.
0: NIOS ના માધ્યમથી શિક્ષણનો અવસર તેમને ફરીથી મુખ્ય ધારા સાથે જોડે છે. તે ફક્ત ડિગ્રી નથી આપતું, તે આત્મસન્માન પાછું અપાવે છે અને રોજગારના રસ્તાઓ ખોલે છે.
5: પીએમ વિકાસનો સાર ખૂબ સીધો છે. આ યોજના કહે છે કે જો તમારી પાસે હુનર છે તો તેને દિશા મળે, જો તમારી પાસે સાહસ છે તો તેને સમર્થન મળે, અને જો તમારી પાસે તક નથી તો તક ઉભી કરવામાં આવે.

0: છે.
1: અને સૌથી જરૂરી વાત એ છે કે આ યોજના ફક્ત વ્યક્તિને નથી બદલતી, તે પરિવારની દિશા બદલે છે.
0: જ્યારે ઘરમાં એક વ્યક્તિ આત્મનિર્ભર બને છે ત્યારે ઘરના બાકીના સપનાઓને પણ શ્વાસ મળે છે.
1: અને જ્યારે હજારો લાખો લોકો આત્મનિર્ભર બને છે ત્યારે દેશ મજબૂત બને છે.
0: પીએમ વિકાસ હુનરથી સન્માન, શિક્ષણથી તક અને નેતૃત્વથી આત્મવિશ્વાસ આપે છે. તો હવે અમને રજા આપો, આગામી કડીમાં ફરી મળીશું એક નવી યોજના, એક નવી કહાણી અને એક નવી મંજિલ સાથે. ત્યાં સુધી નમસ્કાર, ખુદા હાફિઝ.

0: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે સાંભળશો મારા મુંબઈ કેન્દ્રથી સપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકારનો શેષ ભાગ.
1: પડદે પર અનુષ્કા કી ચમક ભી રફતા રફતા સુનહેરી હોતી જા રહી થી. લોગોને ઉનકે કામ કો ગંભીરતા સે લિયા ઓર ફિલ્મ ક્રિટિક ને ભી ઉનકે સંજીદા ઓર સટીક અભિનય કી તારીફો કે પુલ બાંધ દિયે. રબ ને બના દી જોડી કે લિયે સન 2009 કે ફિલ્મ ફેર અવાર્ડ્સ મે અનુષ્કા કો બેસ્ટ એક્ટ્રેસ કે લિયે નામાંકિત ભી કિયા ગયા.

0: की तमन्ना है, मरने का इरादा है, तो आपको ये भी नहीं फिक्र है कि आप मर जाएं तो मर जाएं। गाते गाते आप इस दीवार से जाती हूँ, जंप कर जाती हूँ। मैंने कहा गोल्डी ये क्या ज्यादती है भाई, भाग रही हूँ और जंप भी कर रही हूँ, गा भी रही हूँ, मूड भी और एक्सप्रेशन भी सही है, ये कैसे हो सकता है। खैर बड़े टेंशन में वो शॉट किया मैंने, शुक्र है गिरी नहीं।
1: ऐसी बेमिसाल कहानियाँ आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
2: 96.7 FM विविध भारतीनी विज्ञापन प्रसारण સેવાનો અમદાવાદ કેન્દ્ર। હવે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર।
3: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરશે। રાજ્યનું ધોરણ 10નું સરેરાશ 83.86% પરિણામ આવ્યું। ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે। ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે। દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ રહ્યું, જ્યારે નર્મદા જિલ્લાનું સૌથી વધુ 90.85% અને પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ જાહેર। આ વખતે 1697 શાળાએ 100% પરિણામ મેળવ્યું, તો 164 શાળાનું 30% કરતાં ઓછું પરિણામ આવ્યું। અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમ તેમજ દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ અને વિયેતનામ કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી ટુ લામ સાથે મુલાકાત કરી। રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા બાયો ટેરર હુમલાનું કાવતરું ઘડવાના આરોપમાં 3 સામે આરોપનામું દાખલ કર્યું। ચૂંટણી પંચે ભવાનીપુર મતગણતરી અંગે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આરોપોને ફગાવ્યા। ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજથી તિરુવનંતપુરમમાં શરૂ થશે। કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી માર્ગદર્શિકા 2026 જાહેર કરશે। ભાવનગરના લાખણકા બંધમાંથી 16 મિલિયન ક્યુબિક ફીટ એમસીએફટી પાણી છોડવા રાજ્ય સરકારનો નિર્ણય। પંચમહાલમાં માર્ગ અકસ્માતમાં 1 જ પરિવારના 3 લોકોના મોત। અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં આજે કમોસમી વરસાદની આગાહી। અને આઈપીએલ T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય। આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે 7:30 વાગે હૈદરાબાદમાં મુકાબલો થશે। હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, જેમાં સૌ પ્રથમ આપને સંભળાવીએ મૌન બલોલીની રચના બંસરી યોગીન્દ્રના સ્વરમાં।

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

બીરેન પુરોહિતના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા હરીન્દ્ર દવેની રચના. શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ વધતા હવે આપને સંભળાવીએ આશિષ દેસાઈની આ રચના હેમા દેસાઈના સ્વરમાં.

વિભા દેસાઈના સ્વરમાં સુરેશ દલાલની રચના આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ અત્યારનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પ્રસ્તુત કરીએ છીએ હિન્દી ફિલ્મોનો ડાન્સ નંબર્સનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ વોન્ટેડનું ગીત. ઋષિકેશ કર્મકાર અને સુઝેન સૌમ્યા રાવના સ્વરમાં, સાજિદ વાજિદનું સંગીત અને વાજિદ અને શબ્બીર અહેમદના બોલ. શ્રોતા મિત્રો, આગળ વધતા આપને સંભળાવીએ ફિલ્મ કોકટેલનું આ ગીત, નીરજ શ્રીધર અને કવિતા શેઠના યુગલ સ્વરમાં, પ્રીતમનું સંગીત અને ઇરશાદ કામલના બોલ.

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, અને સમય સમય થઈ ગયો છે નાનકડા અંતરાલનો.
1: નમસ્તે સુનીતા, કેસી હો? આજ યહાં કેસે આના હુઆ?
2: નમસ્તે દીદી, આજ મેરી બેટી 14 સાલ કી હો ગઈ હૈ, ઉસી કે લિયે ગિફ્ટ લેને આઈ હું.
1: બધાઈ હો, અબ ગિફ્ટ કે સાથ સાથ ઉસે HPV કા ટીકા ભી લગવા દો.
2: યે કોન સા ટીકા હૈ દીદી?
1: યે ટીકા સર્વિકલ કેન્સર સે હમારી બેટિયો કા બચાવ કરતા હૈ, ઓર હમારી સરકાર ને ઇસે 14 સાલ કી લડકીઓ કે લિયે સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો મે બિલકુલ મુફ્ત કર દિયા હૈ. મેં વહી સે તો આ રહી હું અપની બેટી કો ટીકા લગવા કર.
2: ટીકા લગવાને કે બાદ કોઈ દિક્કત હુઈ?
1: નહીં, કોઈ દિક્કત નહીં હુઈ. તુમ ભી આજ હી અપની બેટી કો HPV કા ટીકા લગવાને કે લિયે વેક્સિન પોર્ટલ UVN પર રજિસ્ટર કર લો.
2: ધન્યવાદ દીદી.
3: ભારત સરકાર ને સર્વિકલ કેન્સર સે બચાવ કે લિયે 14 સાલ કી લડકીઓ કે ટીકાકરણ કો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર નિશુલ્ક ઉપલબ્ધ કિયા હૈ. આજ હી www.uvin.mohfw.gov.in પે જાકે HPV વેક્સિનેશન કે લિયે રજિસ્ટર કરવાએ. યે સંદેશ ભારત સરકાર કે સ્વાસ્થ્ય ઓર પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જનહિત મે જારી.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: નમસ્તે ધૂમ કાર્યક્રમમાં અંતરાલબા આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। હવે આપને સંભળાવીએ યારિયા 2 ફિલ્મનું આ ગીત અરિજિત સિંઘ અને નેહા કક્કરના યુગલ સ્વરમાં, સંગીત ખલીફ યોયો સિંઘનું અને બોલ પણ યોયો સિંઘના।

અરિજિત સિંઘના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ યારિયાનું આ ગીત. શ્રોતા મિત્રો, હવે આપણે સંભળાવીએ વેકઅપ સીડ ફિલ્મનું ગીત સુદય બેનેગલ અને શંકર મહાદેવનના યુગલ સ્વરમાં. શંકર અહેસાન લોયનું સંગીત અને જાવેદ અખ્તરના બોલ.

जिंदगी ना मिलेगी दोबारा फिल्म नो गीत आप सांभळी रह्या था फरहान अख्तर अने ऋतिक रोशन ने गुल स्वरमा શંકર અહેસાન લોયનું સંગીત અને જાવેદ અખ્તરના બોલ. શ્રોતા મિત્રો, આ સાથે જ સમય થઈ ગયો છે એક નાનકડા અંતરાલનો.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: હર રોજ રાત 10 વાગે સુનિએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. શ્રોતા મિત્રો, ધૂમમસ્તી ધૂમ કાર્યક્રમમાં અંતરાલ બાદ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અને અંતે હવે આપને સંભળાવીએ ફિલ્મ દિલ ધડકને દોનો આ ગીત. યશિતા શર્મા, મનીષ કુમાર ટીપુ, ફરહાન ખાન, શંકર માદેવન અને સુખવિંદર સિંઘના સ્વરમાં. શંકર એહસાન લોયનું સંગીત અને જાવેદ અખ્તરના બોલ.

અને આ સાથે જ આજનો ધૂમ્મસ્તે તુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

0: વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કર્યું. રાષ્ટ્રપ્રમુખ તો લામે રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 19 જિલ્લાની રેલવે પરિયોજનાને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અપાયેલી મંજૂરીનું સ્વાગત કર્યું. બિહાર અને ગંગા પશ્ચિમ બંગાળમાં આજે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાનું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં ધોરણ 10નું સરેરાશ 83.86% પરિણામ જાહેર. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. વિદ્યાર્થિનીઓનું 88.28% અને વિદ્યાર્થીઓનું 80.12% પરિણામ. આ વખતે 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 90,863 વિદ્યાર્થીનીઓને A2 ગ્રેડ મળ્યો છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે. દાહોદ જિલ્લાના મૂન ખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ રહ્યું. નર્મદા જિલ્લાનું સૌથી વધુ 90.85% અને પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ જાહેર. આ વખતે 1,697 શાળાએ 100% પરિણામ મેળવ્યું છે, તો 164 શાળાનું 30% કરતાં ઓછું પરિણામ આવ્યું. ભારતીય શેરબજારના પ્રારંભિક સત્રમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 150થી વધુ અને નિફ્ટીમાં 60થી વધુ પોઈન્ટનો ઉછાળો. અમદાવાદના ધોલેરા અને સુરતમાં વધુ 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમ તેમજ દેવભૂમિ દ્વારકાના વાડીનારમાં જહાજ સમારકામ સુવિધા સ્થાપવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. IPL T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં મુકાબલો. હવે પછી આપ 12 મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ દિલસે. દિલસે કાર્યક્રમમાં આજે સાંભળીએ મોસમ શબ્દ પર આધારિત કેટલાક ગીતો. સૌ પ્રથમ સાંભળીએ સત્તે પે સત્તા ફિલ્મનું આ ગીત, સમુસ્વર, આશા ભોસલે, દિલરાજ કૌર અને સાથીઓનો, ગુલશન બાવરાના શબ્દો અને આરડી બર્મનનું સંગીત.

દિલ સે કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ઉજાલા ફિલ્મનું ગીત મન્નાડે અને સાથીઓના સ્વરમાં, હસરત જયપુરીના શબ્દો અને સંગીત શંકર જયકિશનનું.

દિલ સે કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ તોહફા ફિલ્મનું ગીત, સમસ્વર લતા મંગેશકર, કિશોર કુમાર અને બેબી કવિતાનું, બપ્પી લહેરીનું સંગીત.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા છો દિલ સે કાર્યક્રમ, વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઓપેરા હાઉસ ફિલ્મનું ગીત, મુકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, ગીતકાર મજરૂ સુલતાનપુરી અને સંગીતકાર ચિત્રગુપ્ત.

મિત્રો, આ ગીત હમણાં આપે સાંભળ્યું દિલ્હી કા ઠગ ફિલ્મનું. આશા ભોંસલે અને કિશોર કુમારનો યુગલ સ્વર હતો, શૈલેન્દ્રના શબ્દો અને સંગીત હતું રવિનું. હવે સાંભળીએ અંધા કાનૂન ફિલ્મનું ગીત આશા ભોંસલે અને એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે જ દિલ સે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. દિલ સે કાર્યક્રમમાં આજે ગીતો સાંભળ્યા મોસમ શબ્દ પર આધારિત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ તરન્નુમ.

પ્રિયતમા ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું કિશોર કુમારના સ્વરમાં. યોગેશના શબ્દો અને સંગીત રાજેશ રોશનનું.

રજનીગંધા ફિલ્મનું ગીત હમણાં આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં, યોગેશના શબ્દો અને સંગીત સલીલ ચૌધરીનું. મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ અપને પરાયે આ ફિલ્મનું ગીત, યશુદાસ અને આશા ભોંસલેનો સ્વર, યોગેશના બોલ અને સંગીત બાપ્પી લહેરીનું.

મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળીએ મિલી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, યોગેશના બોલ અને સંગીત એસ ડી બર્મનનું.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં હવે સાંભળીએ છોટી સી બાત ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, યોગેશના બોલ અને સંગીત સલીલ ચૌધરીનું.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ બાતો બાતો મેં ફિલ્મનું આ ગીત. આશા ભોસલે અને અમિત કુમારનો સ્વર, યોગેશના બોલ, સંગીત રાજેશ રોશનનું.

0: મિત્રો, આ સાથે જ તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત કરીએ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 12 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ये नवी દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામનું ઔપચારિક સ્વાગત કર્યું. ઓસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીય બળતણ ભંડાર વધારવા અને કાયમી સરકારી માલિકીના બળતણ ભંડાર સ્થાપિત કરવા બજેટ પ્રસ્તાવમાં $7.20 કરોડના બળતણ સુરક્ષા પેકેજની જાહેરાત કરી. વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ 1.21% ઘટાડા સાથે $108 પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હોવાના અહેવાલ. દીનદયાળ બંદર સત્તામંડળે પ્રવાહી ગ્રીન હાઇડ્રોજનના નિકાસ માટે GH2 સોલાર સાથે કરાર કર્યા. અલંગ આવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયું. 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક.

$68 પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હોવાના અહેવાલ. દીનદયાળ બંદર સત્તામંડળે પ્રવાહી ગ્રીન હાઇડ્રોજનના નિકાસ માટે GH2 સોલાર સાથે કરાર કર્યા. અલંગ આવતું જહાજ અરબી સમુદ્રમાં ફસાયું. 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક સહિત 7 ક્રૂ મેમ્બર્સને બચાવાયા. ભારતના સમુદ્રી ઉત્પાદનોની નિકાસ 72,000 કરોડ રૂપિયાને વટાવી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. રાજ્યનું ધોરણ 10નું સરેરાશ 83.86% પરિણામ આવ્યું. ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પરિણામ જોઈ શકાશે. આ વખતે 1,697 શાળાએ 100% પરિણામ મેળવ્યું, તો 164 શાળાનું 30% કરતા ઓછું પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસા પર કડક કાર્યવાહીનો ચૂંટણી પંચનો નિર્દેશ. નેપાળના રસ્તે કૈલાશ માનસરોવરની યાત્રા આવતા અઠવાડિયાથી શરૂ થશે. ભારતીય તીર્થયાત્રીઓ માટે બુકિંગ પ્રક્રિયા શરૂ. અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
1: વંદે માતરમ,
2: વંદે માતરમ,
1: વંદે માતરમ થી જય હિન્દ સુધીની અવિરત અસ્ખલિત વાણી એટલે આકાશવાણી. 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી.
3: ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. હું જ સાચો તેવું રાખવાનું
4: બદલે માતાને મળી શકે સેવા, કે દરેક માતાને એવી સેવા મળે.
5: વિવેકાનંદે કહ્યું હતું કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું આ જગતની સુંદર પલટાવી
6: નાખું. આપણો વિકાસ ખૂબ જ સારો થયો છે. સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું. અને જો સ્કૂલોમાં
1: વ્યક્તિથી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી.
7: અહિંસા ઉતો શક્તિ કી પરાકાષ્ઠા હૈ, યે હો તો ભાંડુર કી નિશાની કી હો જાતી હૈ અહિંસા.
1: કલા સાહિત્ય સંગીત અને સંસ્કૃતિની નિર્મળ આરસી એટલે આકાશવાણી. આપના દ્વારા આપણી વાણી આકાશવાણી, એક સશક્ત જનમાધ્યમ એટલે આકાશવાણી. આકાશવાણી આકાશવાણી.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મૂકેલ છે. જાહેરાત પૂરી થઈ.

0: નહીંથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5890.
1: ટેક્સી ડ્રાઈવર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: જમાવો, તરસ અમારી કોઈ બુજાવો, ગરમ હવાઓ વહી રહી છે, જરા કુલર કે એસી ચલાવો. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ વાલા શ્રોતા મિત્રો, કાળઝાળ ગરમીના આ મે મહિનાના પ્રથમ બુધવારે આપ સૌની સાથે છે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ.
1: શ્રોતા મિત્રો, ગુજરાતમાં હાલ ઉનાળાની પ્રચંડ ગરમી અને હીટવેવના વધતા પ્રકોપને જોતા નાગરિકોની સુરક્ષા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સક્રિય થયું છે. નાગરિકો ગરમીની ગંભીર અસરોથી બચી શકે તે માટે વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
0: આરોગ્ય વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે નીચે મુજબની બાબતોનું પાલન કરવા અનુરોધ કર્યો છે અને આપણે સૌએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલા તો બપોરે 12-4 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું. જો બહાર નીકળવું જ પડે તો માથા પર ટોપી, રૂમાલ અથવા ભીનું કપડું રાખવું.
1: હળવા રંગના અને શરીરને ઠંડક આપે તેવા સુતરાઉ કપડાં પહેરવા. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ, લીંબુ શરબત અને નાળિયેર પાણી પીવું. બાળકો, વડીલો અને સગર્ભા મહિલાઓને ગરમીથી સુરક્ષિત રાખવા તેમની ખાસ દેખભાળ કરવી. આ વિશેષ કાળજી ખાસ લેવી જ રહી, જેથી કરીને સૌ સલામત રહી શકે.
0: અને જો ચક્કર આવે, અતિશય તરસ લાગે, માથાનો દુખાવો થાય કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. આરોગ્ય વિભાગનો સૌ માટે સંદેશ પણ છે, આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. અને માટે જ આપ સૌના સ્વાસ્થ્ય તેમજ સુખાકારી માટે આ બધા જ પગલાઓનું પાલન કરવાનું સૂચન છે. આપણે સૌએ પોતાના શરીરને ખડતલ પણ બનાવવાનું છે અને સાચવવાનું પણ છે, માટે તકેદારી રાખવી અનિવાર્ય છે.
1: મિત્રો, વધતા તાપમાન સામે સાવચેતી રાખવી એ આપણી સહિયારી જવાબદારી છે. નાગરિકોને સાવચેત રહીને સુરક્ષિત રહેવા વિભાગ દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે. તો શ્રોતા મિત્રો, આપણે સૌ જરૂરી બધી જ તકેદારી, કાળજી અને ધ્યાન રાખીએ, આ ઉનાળાનો સામનો પૂરી તૈયારી સાથે કરીએ.
0: અને એવી જ પૂરી તૈયારી સાથે અમે બુધવારનો કાર્યક્રમ પણ લઈને આવીએ છીએ, એટલે કે અમે તૈયાર છીએ આપના પત્રો અને ઇમેલ્સ વાંચવા માટે. તો ચાલો આપના ઇમેલ્સ અને પત્રોની સફર ચાલુ કરીએ. તો આ પહેલો પત્ર છે ચરાડા, માણસા તાલુકા, જિલ્લા ગાંધીનગરથી શબ્દોના સરતાજ એવા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો. લખે છે કે 1 એપ્રિલના રોજ જોગાનું જોગ શ્રોતાગણ અને પત્ર મિત્રોનો પ્યારો બુધવાર હતો. સૌ પ્રથમ તો સ્નેહસભર સ્વરે આપે અમારા પત્રનું અતિ લાડથી વાંચન કર્યું, જેનું શ્રવણ કરતા અમારું સમગ્ર મિત્રમંડળ ભાવ વિભોર થયું હતું. સાથે અમારી કવિતા અમર શહીદો જિંદાબાદ આને પણ દેશભક્તિની ભાવનાના લયમાં પ્રસ્તુત કરવા બદલ આપને કોટી કોટી વંદન. તો 1 તારીખે એપ્રિલ ફૂલનો વાર્તાલાપ સર્વોત્તમ લાગ્યો, એટલી સ્વાભાવિક અને સહજતાથી એપ્રિલ ફૂલ બનાવવાની અણમોલ ભેટ આપે શ્રોતાઓને આપી. વાહ, અમને જરાય અણસાર ના આવ્યો કે તમે અમને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા હતા. ગિરીશભાઈ, એની જ તો મજા છે ને, આવી મજાક કરવાનો મોકો અમને રોજ રોજ ક્યાં મળે છે. તો આગળ આપે જણાવ્યું છે કે વિશ્વ ચકલી દિવસ વિશેની માહિતી પણ સરસ હતી. ઘર આંગણાના પંખીઓમાં માનવ વસવાટ સાથે ભળી જતી ચકલીનું આજકાલ અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. તો 23મી તારીખે શહીદ દિન અને ભગતસિંહ વિશેની વાતો તેમજ હિન્દી દેશભક્તિના ગીતોનું શ્રવણ કરતા આઝાદી જંગનો સમય ચિત્રપટની જેમ સરી જતો દેખાયો, રાષ્ટ્રભાવના જાગૃત થઈ ગઈ. અને 27 તારીખે વિશ્વ રંગમંચ દિન હતો ને જયશંકર સુંદરી તેમજ શેરી નાટકોથી રંગમંચ હોલ સુધીની વાતો કરી તે ગમી. ને ત્યારબાદ એમણે શ્રોતા મિત્રો 6 અક્ષરનો મહિમા આ શીર્ષકની કવિતા લખીને મોકલી છે. રમેશ પારેખ, 6 અક્ષરનું આ નામ અને એમને યાદ કરીને આ કવિતા એમણે લખી મોકલાવી છે. 6 અક્ષરની જીવનયાત્રા ફળી, 6 અક્ષરની શોભાયાત્રા નીકળી, હંબો હંબો અમરેલી.
1: ગલી ગલીમાં વાત વિયાણી, ઢાળ ઉતરતી સોનલ શર્માણી, હંબો હંબો અમરેલી.
0: મન પાચમની રાત રઢિયાળી, છોરાએ છોરીને આંખ મિચકારી, હંબો હંબો અમરેલી.
1: ચંદુભાઈને કેવી કળ વળી, આલા ખાચરને આંખે ઝાંખ વળી, હંબો હંબો અમરેલી.
0: ઉઘાડા દ્વારની જાણ મળી, 6 અક્ષરની મોજ નિરાળી, હંબો હંબો અમરેલી.
1: થઈ પાટણની વાત પુરાણી, વિશ્વપ્રિયા કેવી શરમાણી, હંબો હંબો અમરેલી,
2: હંબો હંબો અમરેલી.
0: ગિરીશભાઈ વાહ, આપની

0: સર્જનાત્મકતા ખરેખર પ્રશંસનીય છે અને આટલા પ્રેમસભર પત્ર માટે દિલથી આભાર.
1: અને ગિરીશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે ભુજ કચ્છથી સૈયરના નિયમિત શ્રોતા પ્રદીપ કે મહેતાનો. જણાવે છે કે અમદાવાદ કેન્દ્રનો આજનો કાર્યક્રમ એટલે કે તારીખ 27 માર્ચનો કાર્યક્રમ શરૂઆતથી માંડીને અંત સુધી સુંદર રહ્યો. વિશ્વ રંગમંચ દિવસને અનુલક્ષીને રજૂ કરવામાં આવેલ નાટક કાલિંદી અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાત્મક રહ્યું. મા બાપની બાળકોની સારસંભાળમાં દાખવવામાં આવતી નાનકડી ભૂલને કારણે બાળકનું ભાવિ કેવું દુઃખદાયી બની જાય છે તેનું અસરકારક ઉદાહરણ નાટક મારફત રજૂ કરવામાં આવ્યું. મા બાપની પોલિયોના ટીપા ના પીવડાવવાની ભૂલ કેટલી મોંઘી પડી. અપંગતાને અવગણીને કાલિંદીએ પોતાની આવડત અને સૂઝને કારણે ચિત્ર સ્પર્ધામાં ઇનામ પ્રાપ્ત કરી વિશેષ સિદ્ધિ મેળવી પોતાની યોગ્યતા સાબિત કરી બતાવી. સુંદર નાટક રચના તથા અસરકારક રજૂઆત કરનાર નાટકના કલાકારોને અભિનંદન. જી પ્રદીપભાઈ, આ નાટક જ એવું હતું કે સીધું દિલને સ્પર્શી જાય અને સાંભળનાર નાટકની સાથે જાણે કે કનેક્ટ થઈ જાય. આપના આટલા સુંદર પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.
0: સરસ મજાનો પ્રદીપભાઈનો પત્ર. અને શ્રોતા મિત્રો, હવે આ પત્ર નરોડા રોડ અમદાવાદથી પ્રથમવાર પત્ર મોકલનાર આપણા શ્રોતા મિત્ર બાલુભાઈ પી ધાનકનો છે. તો શ્રોતા મિત્ર, બાલુભાઈનું સ્વાગત થઈ જાય સહિયર પરિવારમાં.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: શ્રોતા મિત્રો, બાલુભાઈ લખે છે કે 6 એપ્રિલ અને સોમવારના રોજ કૃતિ દેસાઈનો વાર્તાલાપ ખૂબ જ ગમ્યો. એમની વાર્તાઓ સાંભળવાની મજા આવી ગઈ. તો બાલુભાઈ, અમારા અતિથિ વિશેષની મુલાકાત આપને પસંદ પડી એનો અમને ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. પત્ર આવી જ રીતે લખતા રહેજો.
1: અને હવે આ પત્ર છે અમારા 83 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો જામનગરથી. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. પત્રની શરૂઆત એમની સ્પેશિયલ વન લાઇનરથી કરી છે કે તમારું આ દુનિયામાં કાંઈ નથી તો ખોટું ઘમંડ ના કરશો. વાહ બાબુભાઈ, માત્ર એક લીટીમાં જ કેટલી મોટી વાત તમે કહી દીધી. આગળ તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. 6 એપ્રિલના રોજ સોરઠ ધરાની વાતો કરી, બાર ગાઉએ બોલી બદલાય એ જે વાત કરી એ સુપરહિટ હતી. કૃતિ દેસાઈએ જે વાર્તા રજૂ કરી એ ખૂબ ગમી. તારીખ 8 એપ્રિલના રોજ પત્ર તથા ઈમેલના જવાબ વખતે માધુભાઈએ મને યાદ કર્યો તે બદલ માધુભાઈનો આભાર માનું છું. આગળ તેઓ જણાવ્યું છે કે 24 એપ્રિલ એમનો જન્મદિવસ છે અને જામનગર આવવા માટે આમંત્રણ આપ્યું છે. વાહ બાબુભાઈ, આમંત્રણ માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપને સૈયરની ટીમ તરફથી
2: બિલેટેડ હેપી બર્થડે.
1: આપ સ્વસ્થ રહો, નિરોગી રહો અને સૈયર સાથે જોડાયેલા રહો એવી ખૂબ ખૂબ શુભકામના.
0: તો બાબુભાઈના પત્ર બાદ પત્રોની આખે આખી બુકલેટ રંગબેરંગી સ્યાહીથી લખીને મોકલનાર પત્રમિત્ર ગારિયાધારથી જગદીશભાઈ ગોહેલ ઉર્ફે દોસ્તના આ પત્રો છે. એપ્રિલ મહિનો રિવર્સમાં યાદ કર્યો છે. લખે છે કે 20 એપ્રિલના રોજ બે પ્રસિદ્ધ સાહિત્યકારો વીરુભાઈ પુરોહિત અને દાન વાઘેલાના જન્મદિને તેમની એક એક કૃતિનો આસ્વાદ માણવા મળ્યો. 9-23 એપ્રિલ પોષક આહાર પખવાડિયા સંદર્ભે પારુલ વ્યાસ દ્વારા ડૉક્ટર રાજલ ઠાકર સાથેની સ્તનપાનની મહત્તા આ વિશે જાણવા જેવી બાબતો ખૂબ ઉપયોગી રહી. ત્યારબાદ પ્રવીણ ચંદ્ર વાઘેલા અને પ્રદીપભાઈ મહેતાની પસંદગીના ગીતો ગમ્યા. તો 13 એપ્રિલ સોમવારના રોજ સુભાષભાઈની ઓળખ અને તેમની જ એક કવિતા. કાર્યક્રમનો આગાઝ અતિ સુંદર. ચા એક થેરાપી, અનામિકા વસાવડાનો વાર્તાલાપ ગમ્યો. ચા પીતા રહો. વળી તે દિવસે રૂપેશ કુમાર, માધુભાઈ અને કિરીટભાઈની પસંદગીના ગીતો ગમ્યા. તો 6 એપ્રિલ સોમવારના દિવસે કૃતિ દેસાઈની વાર્તા અને કવિતાઓ બોધદાયક રહી. અલ્પા નિર્મળની પસંદગીનું ગીત બહુ જ ગમ્યું. સાથે એમણે એક સૂચન કર્યું છે કે આપણે માતૃભાષા વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યારે માઇક્રોફિક્શનના બદલે લઘુકથા કે લઘુવિકા આ શબ્દોનો પ્રયોગ કરીએ તો. જી જગદીશભાઈ, બિલકુલ કરી જ શકીએ. આ સૂચન અમે ધ્યાનમાં રાખીશું. તો 1 એપ્રિલ બુધવારનો કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય રહ્યો તેવું આપે કહ્યું છે. આગળ આપ જણાવો છો કે ખુશીના સમાચારે ઘડીક તો હૈયું ઝૂમી ઉઠ્યું હતું. પત્રો અને ઇમેલ સાથે બીજો પડાવ સરસ રહ્યો. હૃદયરોગ અને સારવાર તેમજ લક્ષણ, કૃષ્ણ કિશોર ગોહિલ સાથેની મુલાકાત સારી રહી. ગીત પણ સુંદર. તો 10 એપ્રિલ શુક્રવારના રોજ વર્ષા અડાલજા સાથેની વાતચીત ખૂબ સરસ. માર્ચ મહિનાની વાત કરીએ તો 27 માર્ચે નાટક કાલિંદી ખૂબ ગમ્યું. લાંબા સમયે નાટક રજૂ કર્યું, આનંદ આવ્યો.

0: 25 માર્ચ ના રોજ પત્રો અને ઇમેલ્સના ઉત્તરો સંતોષકારક રીતે અપાયા. 23 માર્ચે વિશ્વ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને હિન્દી ગીતો વગાડ્યા. કાર્યક્રમ વખાણવાલાયક રહ્યો. તો 17 એપ્રિલે શુક્રવારના રોજ પોષક આહાર તેમજ મિનરલ અને વિટામિન્સના મહત્વ વિશે ત્રિલોકભાઈ સાથેની ડોક્ટર વાચિની ભટ્ટની મુલાકાત સાંભળીને શ્રોતાઓને ઘણી સમસ્યાઓનો મહદઅંશે ઉકેલ મળ્યો હશે. વાચિની ભટ્ટને અભિનંદન. પસંદગીના ગીતો પણ ખૂબ ગમ્યા. આ સાથે શ્રોતા મિત્રો, મતદાન જાગૃતિ વિશે એક કવિતા એમણે લખીને મોકલી છે. જો કે આપ સૌએ મતદાન દિવસ નિમિત્તે મતદાન કર્યું જ હશે તેવો અમને વિશ્વાસ છે. અને હવે કવિતા વાંચીએ તે પહેલા જગદીશભાઈ, આટલી મહેનત, ચીવટ, ચોકસાઈથી અને આટલો સમજદારીપૂર્ણ લેટર લખવા માટે, પત્ર લખવા માટે, વિગતવાર પત્ર લખીને કાર્યક્રમને યોગ્ય મહત્વ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો. હવે કવિતા વાંચીએ છે.
1: ખુદને પણ ખુદદાર કરવા મત દેવો પડશે, ને ખેરિયતનો ઇજહાર કરવા મત દેવો પડશે.
0: દિલ ગુલો ગુલઝાર કરવા મત દેવો પડશે, સપનાઓ સાકાર કરવા મત દેવો પડશે.
1: કોઈ બહાનું કોઈ અપીલ એમાં નથી કરવાની, ઇનકાર કે ઇકરાર કરવા મત દેવો પડશે.
0: ડગર લાંબી કાપી નાખી સાવ સાચી વાત, પણ મંઝિલનો એતબાર કરવા મત દેવો પડશે.
1: ઘણું કર્યું અને ઘણું કરવાનું પણ છે હજી, આ મધ દરિયો છે, પાર કરવા મત દેવો પડશે.
0: લય છંદ સુરતાલ છે, રાગ રંગ રસધાર છે, બસ મેઘમાં મલહાર કરવા મત દેવો પડશે.
1: મતથી બેમત થવાની ગુસ્તાખી દૂર રાખજો, આધાર અને ઉદ્ધાર કરવા મત દેવો પડશે. અને હવે આ પત્ર છે શાયરી પ્રિય શ્રોતા રમેશ એલ ભાટિયાનો, જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તરસંડાથી. એમના ચીર પરિચિત અંદાજમાં પત્રમાં લખ્યું છે, તહેલકા મચા દેતી હૈ સૈયર કી લિપિ બેન, જિસે હમ કભી ભૂલ નહીં સકતે. અરમાનો કા ઉમંગ જગા દેતી હૈ અલ્પા બેન કી જાદુઈ આવાઝ, જિસે હમ છોડ નહીં સકતે. અજનબી હું મેં આકાશવાણી કે હર દસ્તૂર સે, ફિર ભી મુજે સૈયર કી મીઠાશ જાની પહેચાની લગતી હૈ. હર ઠંડી હવા મેં આકાશવાણી કી બાતે હૈ, ગુલ મહોર કી હર બહાર મેં ગુઝરે હુએ જમાને કી યાદે હૈ. મેરી જિંદગી કી તમન્ના હૈ હર વક્ત આકાશવાણી મેં ડૂબ જાઉં, સૈયર કી બસંત બહાર મેં હર પલ મેં દોપહર કો ઢલ જાઉં. દોનો બહેનો કી મધુરતા મેં જો ખુશ્બુ હૈ ઉસકો પાકર મેં હવાઓ મેં ઉડ જાઉં, આકાશવાણી મેં ઓર પાવન હો જાઉં. વાહ વાહ રમેશભાઈ, ખરેખર આકાશવાણી માટેની, આકાશવાણીના વિવિધ રંગી કાર્યક્રમો માટેની આપની આ લાગણી અદ્ભુત છે. આપના પત્રો અને શબ્દો કાર્યક્રમમાં એક નવો જ રંગ ઉમેરી દે છે.
0: તો હવે ભાવનગરથી ઓછામાં વધુ સમાવવાની ક્ષમતા ધરાવનાર આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના 2 પત્રો છે. લખે છે કે સહિયર કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, આપશ્રી બહેનો દ્વારા શરૂઆતમાં સુંદર વાતો જે આવે છે તે વાતો અને શ્રોતાઓના પત્રોના લાગણીસભર જવાબો અને ઇમેલ્સનું વાંચન ખૂબ ગમે છે, તેમજ તેમની પસંદગીના ગીતો જે સંભળાવો છો તે સાંભળવાની મજા આવે છે. આ જ રીતે દરેક શ્રોતાઓને સુંદર કાર્યક્રમો સાંભળવા મળતા રહે તેવી આશા. આગળ એમણે એમના ગમતા કાર્યક્રમોની સમીક્ષા લખીને મોકલાવી છે કે 23 માર્ચ સોમવારના રોજ વેસ્ટમાંથી બેસ્ટ વિશે જે સુંદર વાતો કરી, તેમજ મુલાકાતમાં મહિલાઓમાં સાંધાના દુખાવાના કારણો અને દૂર કરવાના ઉપાયોની વાત કરી, તે વાર્તાલાપ ખૂબ ગમ્યો. બંને ગુજરાતી ગીતો પણ સાંભળવા ગમ્યા. તો 1 એપ્રિલ બુધવારના સહિયર કાર્યક્રમમાં શરૂઆતમાં બંને બહેનો દ્વારા શ્રોતાઓ એપ્રિલ ફૂલ બની જાય તેવી વાતો અને ખરેખર શ્રોતાઓને એપ્રિલ ફૂલ બનાવ્યા તેના માટે આપને અભિનંદન. 1 એપ્રિલના સંદર્ભમાં જે સુંદર વાતો કરી તે પણ ગમી. મુલાકાતમાં ડોક્ટર કૃષ્ણ કિશોર ગોહિલ સાથેની વાતચીત ખૂબ જ ઉપયોગી રહી. તો 3 એપ્રિલ અને શુક્રવારના સહિયર કાર્યક્રમમાં મને ગમ્યું અંતર્ગત રાજેશ વણકરના પુસ્તકમાં હીરબાઈ વિશેની અભિષેક દરજીની વાતો રજૂ થઈ તે વાતો સુંદર હતી. પસંદગીના ગીતો સાંભળવાની પણ મજા આવી ગઈ. વળી 6 એપ્રિલ અને સોમવારના સહિયર કાર્યક્રમમાં બંને બહેનોની વાતો, લોક સંસ્કૃતિની વિવિધ બોલીઓ અને કાઠિયાવાડી શબ્દો અને અલગ અલગ ભાષાની વાતો, તેમજ કૃતિ દેસાઈ દ્વારા વિવિધ વાર્તાઓ રજૂ થઈ તે ખૂબ ગમી. 8 એપ્રિલ અને બુધવારના સહિયર કાર્યક્રમમાં સુંદર વાતો કરી, ઇમેલ્સ અને પત્રોનું વાંચન પણ સરસ રીતે કર્યું. નૃતિ શાહ સાથે વિવિધ વાર્તાઓ અને કાવ્યો તેમજ કવિતાઓનું વાંચન સાંભળવા મળેલ તે સાંભળવાની મજા આવી. 10 એપ્રિલ અને શુક્રવારના સહિયર કાર્યક્રમમાં વર્ષા અડાલજા સાથેની વાતો જે ત્રિલોકભાઈ સંઘાણીએ લીધી તે ખૂબ ગમી. પસંદગીનું

0: ગીત સાંભળવાની પણ મજા આવી. તો પ્રવીણ ચંદ્રજીએ બે સુવિચાર પણ લખીને મોકલ્યા છે. જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવો તે ઉડાવગીરી કહેવાય. પવિત્ર વાંચનથી મન અને તન પુષ્ટ થાય છે. પ્રવીણ ચંદ્રજી, અમારા મન તો આપ સૌ શ્રોતાઓના પત્રો વાંચીને રુષ્ટ અને પુષ્ટ થાય છે. ખૂબ સુંદર પત્રો અને સુવિચારો માટે આપનો ખૂબ ખૂબ આભાર.
1: અને હવે ઓપન કરીએ સૈયરનું ઈમેલ બોક્સ. તો આ સૌથી પહેલો ઈમેલ દેખાઈ રહ્યો છે રાજકોટથી હિતેન પટેલનો. હિતેન પટેલે પ્રથમ વખત સૈયરમાં ઈમેલ કર્યો છે. તો સૈયર પરિવાર મેં ઉનકા સ્વાગત તો બનતા હૈ.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: હિતેનભાઈ, સૈયર પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હિતેનભાઈ જણાવે છે કે 20 એપ્રિલે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રાજલ ઠાકરનો ઇન્ટરવ્યૂ અને જે માહિતી એમણે આપી એ ખૂબ ગમી, જે સૌને ઉપયોગી થાય તેવી હતી. જી હિતેનભાઈ, અમારી એ કોશિશ હોય છે કે સૈયર કાર્યક્રમ થકી માહિતી અને મનોરંજન બંને સાંભળનાર સુધી પહોંચે. તો આપ નિયમિત રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો અને આપના પ્રતિભાવ અમારા સુધી પહોંચાડતા રહેજો.
0: તો હવે આ પત્ર છે ગાયત્રીનગર સરખેજથી સૈયર સખી નંદુબેનનો. સાથે છે વર્ષા, દક્ષા, મનુબેન, ધરતી, પિંકી, તપન તથા મુકેશભાઈ. નંદુબેન લખે છે કે સહ્યર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને સૌ સાથે બેસીને સાંભળીએ છીએ. સહ્યર અમારો મનગમતો કાર્યક્રમ છે. ભલે આપ બેઠા દૂર પણ સમીપનો ભાસ થાય છે. પાસે બેસી વાતો કરો છો તેવો આભાસ થાય છે. અરે વાહ નંદુબેન, તમે તો શાયરી લખીને મોકલાવીને કાંઈ ખૂબ જ સરસ. આગળ આપ જણાવો છો કે 16 માર્ચના રોજ સ્વસ્થ શરીર એ જીવનનો અદ્ભુત ખજાનો છે એવા સુવિચારથી શરૂઆત કરી, બાળકોના સ્વાસ્થ્ય વિશે વાતો કરી, આંતરરાષ્ટ્રીય રસીકરણ દિવસ હતો, રામાભાઈની પસંદગીનું ગીત વગાડ્યું, કાર્યક્રમ ખૂબ જ ગમ્યો, સોમપ્રદોષ વ્રત અને શિવજીની પૂજા કરવી આ વિશે વાત કરી, નવું જાણવા મળ્યું. હેતલબેન પવારની હિતેશ માવાણીએ જે મુલાકાત લીધી હતી કાનૂની સલાહ વિશેની, તે મુલાકાતમાંથી પણ ઘણું બધું જાણવા મળ્યું. પસંદગીનું ગીત ગમ્યું. તો 18 માર્ચના રોજ પત્રોનું વાંચન કર્યું તેમજ સુવિચાર અને રેસીપી આપી. ગિરીશભાઈની કવિતા વાંચી તે ગમી. જુવારની વાનગી આપી તે ખૂબ સરસ હતી. 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ હતો, મુલાકાત સારી લાગી. 23 માર્ચના રોજ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ત્રણેયને ફાંસી આપવામાં આવી હતી આ વિશે આપે જણાવ્યું. ગીતો ગમ્યા. 25 માર્ચના રોજ પત્રોનું વાંચન ખૂબ જ સરસ કર્યું. મારા 3 પત્રો વાંચ્યા હું સાંભળીને ખુશ થઈ ગઈ. જી નંદુબેન, આપ ખુશ તો અમે પણ ખુશ.
1: તો હવે આ ઈમેલ છે ગામ નાના પાડિયાદ, પોસ્ટ કુંભારા, તાલુકો જિલ્લો બોટાદથી મેયર જસમતભાઈનો. સાથે છે મેયર વિજયભાઈ, મેયર કૈલાસબેન, મેયર વિલાસબેન અને સમગ્ર મેયર પરિવાર. જણાવે છે કે બપોરે જમતા જમતા કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. અચ્છા, તો જસમતભાઈ, સૈયર કાર્યક્રમ સાંભળતા સાંભળતા તમે જમો છો એનો અર્થ એ થયો કે તમે દરરોજ નિયમિત રીતે 12:30-1 વાગે જમી લો છો અને આહાર નિષ્ણાતોના મત અનુસાર જમવા માટેનો આ સમય ઉત્તમ સમય છે. કારણ કે સૂર્ય જ્યારે મધ્યાહ્ન હોય ત્યારે આપણો જઠરાગ્નિ પણ તેજ હોય છે, એટલે જો આ સમયે ભોજન લેવામાં આવે તો એનું પાચન ખૂબ સારી રીતે થાય છે.
0: તો હવે જામનગરથી ધર્મેન્દ્રસિંહજી ગોહિલનો સંદેશ છે. જણાવે છે કે 24 એપ્રિલ શુક્રવારના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, આ વિશે આપ બંને બહેનોએ ખૂબ સુંદર વાતો કરી. તો વળી એ દિવસે સુચિતા ભટ્ટ પંડ્યા સાથેની ત્રિલોક સંઘાણીની લેખન વિશેની જે વાતચીત હતી તે સાંભળવાની મજા આવી ગઈ. અને 27 એપ્રિલ સોમવારના રોજ મોહિની એકાદશી વિશે આપે ખૂબ સરસ વાતો કરી. કાર્યક્રમ 100 માંથી 100 ખૂબ જ સુંદર. રીમા શાહ સાથેની આપ બંને બહેનોની મુલાકાત હતી તે સાંભળીને પણ આનંદ આવ્યો. ધર્મેન્દ્રસિંહજી, આપનો સંદેશો અમારા સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: અને હવે આ ઈમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિત કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, ભાણિયા ભાણકીની ટીમ જેમાં છે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. જણાવે છે કે તારીખ 20, 22 અને 24 એપ્રિલ આ ત્રણેય દિવસના કાર્યક્રમો સરસ હતા. તારીખ 22 એપ્રિલ બુધવારે ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો અને મારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. અને ત્યારબાદ તેઓ લખે છે કે ધોરણ 2માં ભણતા 8 વર્ષના બાળકનો

0: પ્રત્યુત્તર ખૂબ સરસ હતો જે એ દિવસે સાંભળ્યો હતો, તો તેનું નામ જણાવવામાં આવે તેવી વિનંતી, કારણ કે એ દિવસે સરખું સાંભળી શકાયું નહોતું. જી ચોક્કસ અમિતભાઈ, સૈયરના નિયમિત શ્રોતા માધુભાઈનો એ દીકરો છે અને એનું નામ છે વિવેક. વિવેકે લખેલો પત્ર જ્યારે અમે વાંચ્યો ત્યારે અમે પણ ખૂબ જ સાનંદ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. આટલી નાની ઉંમરમાં ખૂબ જ સરસ પત્ર એણે લખ્યો હતો.
1: તો હવે આ ઈમેલ છે ડેર પાટણથી. તળપદા શબ્દોના શહેનશાહ એવા આપણા શ્રોતા મિત્ર ધીરજભાઈ વી રબારીનો એક એવી બાબત એમણે આપણા સૌ સાથે શેર કરી છે, આપણને કહી છે, જણાવી છે, જેના ઉપર કદાચ આપણે સૌએ વિચાર કરવો જોઈએ. જણાવે છે કે હમણાં 5 રવિવારથી સાબરમતી નદીની હાલત જોઈને હૃદય દ્રવી ઉઠ્યું. પાણી દૂષિત કરતી વસ્તુઓ જોઈ એમ થાય કે આપણને જરાય પરવા નથી કે સાબરમતી નદીને સ્વચ્છ રાખવી જોઈએ. આવું કેમ? આપણે સૌ આ બાબતે મનોમંથન કરીને નદીને સ્વચ્છ રાખવા સંકલ્પ કરીએ. ક્યાંય કોઈ નદીને દૂષિત કરતી વસ્તુઓ નદીમાં નાખતા હોઈએ અથવા કોઈને નાખતા જોઈએ તો એને પણ સમજણ આપીએ. પર્યાવરણને નુકસાન કરતી વસ્તુઓને આપણે ધીમે ધીમે ઓછી કરી અને છેલ્લે એનો સંપૂર્ણ ઉપયોગ બંધ કરીએ. હું છેલ્લા 5 રવિવારથી પગપાળા માં ભદ્રના દર્શન કરવા જતો હતો. બને ત્યાં સુધી BRTS મેટ્રો ટ્રેન અને AMTS બસનો ઉપયોગ કરતો. ટ્રાફિક વ્યવસ્થાને મદદ કરીશ અને હોર્નનો ઉપયોગ નહિવત કરીશ એવું હું પોતે પાડું છું અને સૌને સૂચન પણ આપું છું. જી ધીરજભાઈ, આ ખૂબ સુંદર વાત કરી આપે અને સૌ કોઈએ બની શકે ત્યાં સુધી પર્યાવરણને દૂષિત ન થાય તેવા પગલાં લેવા જોઈએ. એવું કંઈ પણ કરતાં અટકવું જોઈએ જેનાથી પર્યાવરણ દૂષિત થાય. ટ્રાફિક વ્યવસ્થામાં આપણે સહભાગી મદદરૂપ બની શકીએ તે પણ એક ખૂબ સરસ વાત છે. દરેકે આ વિશે વિચાર કરવો જોઈએ. તો આગળ એમણે જણાવ્યું છે કે ગુજરાત સ્થાપના દિવસને અનુલક્ષીને જે કાર્યક્રમ આપ્યો તે દિવસે દરેક શ્રોતાઓએ પોતાના વિસ્તાર વિશે સ્વમુખે ઐતિહાસિક ધાર્મિક સ્થળો વિશે વિસ્તૃત છણાવટસભર જાણકારી આપી. કાર્યક્રમ સુપર રહ્યો. સાથે સાથે બુધવારના દિવસે ઈમેલના પત્રોની જગ્યાએ પરમ પૂજ્ય ગાંધીજી વિશે તેમજ અમદાવાદના ગાંધી આશ્રમ વિશે વિસ્તૃત છણાવટ માહિતી રૂપક દ્વારા આપવામાં આવી તે ખૂબ સરસ રહી. તે બદલ પ્રસ્તુત કરતા તેમજ દરેકે દરેકનો ખૂબ ખૂબ આભાર. દરેકને અભિનંદન. જી ધીરજભાઈ, કાર્યક્રમ આપને ગમ્યો તેનો અમને ખૂબ આનંદ છે. આપના અભિપ્રાય બદલ થેન્ક યુ.
0: અને હવે આ 3 ઈમેલ છે ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈના. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. જણાવે છે કે આકાશવાણી અમદાવાદ પરથી આવતા સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. બંને બહેનો ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમ રજૂ કરે છે. આકાશવાણી એક એવું કેન્દ્ર છે જ્યાં માર્ગદર્શન, મનોરંજન, જ્ઞાન, માહિતી આ બધું જ મળી જાય છે અને એમાં ભાઈને ભૂલાવે એવા દોસ્તો મળ્યા. આકાશવાણીથી ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જસમતભાઈ મેર, કલ્પાબેન ઉપાધ્યાય અને અલ્પાબેન નિર્મળ આ બધા ભાઈ બહેનને ભૂલાવે એવા મિત્રો મળ્યા છે. અરે વાહ માધુભાઈ, આ જાણીને તો અમને પણ ખૂબ જ ખુશી થઈ. એટલે જ તો છે આપણા સહિયરનો અનોખો એવો આ મસ્ત મજાનો પરિવાર. આગળ અન્ય ઈમેલમાં તેઓ લખે છે, મારા દીકરા વિવેકનો પત્ર વાંચ્યો, મારી છાતી તો ગજગજ ફૂલી ગઈ. જી માધુભાઈ, બીજા ધોરણમાં ભણતા આપના દીકરાએ સહિયર કાર્યક્રમ સાંભળ્યો અને સાંભળીને અમને જે પ્રતિભાવ આપ્યો એ વાંચીને અમે પણ ખૂબ જ રાજી થયા અને ખૂબ આનંદ આવ્યો કે આટલી નાની ઉંમરમાં એને આવો કાર્યક્રમ ગમે છે અને આટલા બધા વિચારો પણ આવે છે. અને આગળ માધુભાઈ જણાવે છે કે 1 મેનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. મિત્રોના વોઇસ કોલમાં ગુજરાત વિશે અલગ અલગ જગ્યાની માહિતી ખૂબ ગમી. જી માધુભાઈ, 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે આ વખતે અમે એક નવતર પ્રયોગ કર્યો અને એ દ્વારા શ્રોતાઓ પાસેથી ગુજરાત વિશેની ખરેખર ખૂબ જ અવનવી વાતો જાણવા મળી.
1: તો હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગવાન એવા શ્રોતા મિત્ર કિરીટ સોલંકીનો. એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. લખે છે કે 4 મેનો કાર્યક્રમ સાંભળીને ખરેખર ખૂબ જ આનંદ થયો, કારણ કે એમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ આના વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી. જો કે મેં કચ્છમાં 33 વર્ષ વિતાવ્યા છે તો ત્યાંની જો ખાણીપીણીની એક ખૂબ જ લોકપ્રિય વાનગીનો ઉલ્લેખ કરું તો ત્યાં ખારી ભાત ખૂબ જ પ્રખ્યાત છે અને જ્યાં સુધી મહેમાનને ખારી ભાત જમાડવામાં ન આવે ત્યાં સુધી મહેમાન ગતિ અધૂરી રહે છે. વાહ

0: કિરીટભાઈ, જો આજ તો છે ને મજા આ માધ્યમની, આપણે કેટલી સરસ માહિતી અને જાણકારીની આપ લે કરી શકીએ છીએ આના થકી. આગળ આપે જણાવ્યું છે કે સાથે સાથે આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષને અનુલક્ષીને મારા વિચારો આકાશવાણી અમદાવાદના આ પ્રસારણ યાત્રાના પ્લેટફોર્મ પરથી પ્રસ્તુત કરી અમારા જેવા શ્રોતાઓને જે સન્માન પ્રાપ્ત થયું છે એનો શબ્દોમાં ઉલ્લેખ કરવો ખૂબ જ મુશ્કેલ છે. ટૂંકમાં આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર. વાહ કિરીટભાઈ, આવો જ આભાર અમે આપ સૌ શ્રોતા મિત્રોનો પણ માનીએ છીએ, કારણ કે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ જ વિશેષ, ખૂબ જ મહત્વનો અને મોટો ફાળો રહ્યો છે. થેન્ક યુ સો મચ.
1: તો મિત્રો, પત્રો અને ઇમેલ્સની આજની આ સફરને અહીં જ પૂરી કરીએ.
0: આ વાત સાથે જ લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આજના દિવસ માટે આપશો રજા.
2: આવજો, ફરી મળીશું.
0: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 96.7 FM પર. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને, આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ, વસ્ત્રાપુર.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને, આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે

0: ये गीत हमने लिया था फिल्म दस्तक से। गीतकार थे मजरूह सुल्तानपुरी और संगीतकार थे मदन मोहन।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ। આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ। આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ। આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
0: सुंदर लिखा है आपने। भावों का ये सागर बहता है, सुनहरा सफर के इस मंच पर हर दिल खुद से मिलता रहता है। बिल्कुल सही कहा आपने। लेकिन जनाब, आप इतने शानदार कवि हैं, आपकी कविताओं से हमने जान लिया, लेकिन थोड़ा सा दिमाग पर जोर डालिए और बताइए आज कौन कौन से गीत हैं और ये जो गीत अभी हमने आपको सुनवाया था इसमें गायक कलाकार कौन थे। आइए सुनते हैं कार्यक्रम का ये अगला गीत।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.
3: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ. તમિલનાડુમાં બહુમતી માટે 11 બેઠક ઓછી હોવાથી ટીવી કે અન્ય રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગોળીબારમાં 3 જવાન ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામ ચલાઉ રોકવાની જાહેરાત બાદ વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ નવી દિલ્હીમાં વિયેતનામના

0: ચીનના રાષ્ટ્રપ્રમુખ તો લામ સાથે વાતચીત કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધના વિવિધ પાસાઓની સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની સંભાવના છે. અગાઉ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના 3 દિવસના પ્રવાસ પર આવેલા તો લામનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પહેલા રાષ્ટ્રપ્રમુખ તો લામે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ શામ રાષ્ટ્રપતિ ભવન મેં શ્રી તો લેમ કે સાથ બેઠક કરેંગી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિયેતનામ કે રાષ્ટ્રપતિ સે મુલાકાત કરેંગે. શ્રી તો લેમ આજ 56વા સપ્રુ હાઉસ વ્યાખ્યાન ભી દેંગે. આજ કી વાર્તા દ્વિપક્ષીય સંબંધો કો નઈ ગતિ દેને ઓર ભારત વિયેતનામ સહયોગ કે નયે અવસર ખોલને કી ઉમ્મીદ હૈ. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 19 જિલ્લાની રેલવે પરિયોજનાને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અપાયેલી મંજૂરીનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ પરિયોજનાઓથી સંપર્ક વધશે અને કાર્યક્ષમતામાં પરિવર્તન આવશે. આ સાથે જ દેશની માળખાકીય સુવિધા અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ પરિયોજનાથી દેશભરના મુખ્ય પ્રવાસન સ્થળ સુધી પહોંચ વધુ સરળ બનશે. શ્રી મોદીએ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની સંખ્યા 33થી વધારી 37 કરવાના મંત્રીમંડળના નિર્ણયની પ્રશંસા કરી. તેમણે કહ્યું, તેનાથી દેશની ન્યાયિક વ્યવસ્થા મજબૂત બનશે અને લોકોને ઝડપથી ન્યાય મળી શકશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટા રાજકીય પક્ષ ટીવીકે 108 બેઠક પર જીત મેળવી છે. જોકે બહુમતી માટે હજી પણ ટીવીકે પાસે 11 બેઠક ઓછી હોવાથી પક્ષે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા ગિરીશ ચોડણકરે જણાવ્યું કે ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય બેઠક પછી લેવાશે, જ્યારે અખિલ ભારતીય અન્ના દ્રવિડ મેન્નુત્રા કઝગમ AIADMKના વિજેતા ઉમેદવાર લીમા રોઝે કહ્યું તેમનો પક્ષ ટીવીકેને ટેકો આપવા ચર્ચામાં છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવેલી તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના નેતા જોસેફ વિજય આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર સાથે મુલાકાત કરશે. તેઓ રાજ્યમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ પક્ષને વધુ 10 ધારાસભ્યના સમર્થનની આવશ્યકતા છે. આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા આજે ગુવાહાટીના રાજભવનમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કર્યું. વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામોની જાહેરાત પછી રાજ્યમાં નવી સરકારની રચના માટે આ રાજીનામાથી માર્ગ મોકળો થયો છે. આસામના મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ ગોયલે વિધાનસભા ચૂંટણીના પરિણામો ઔપચારિક રીતે રાજ્યપાલને સુપરત કર્યા અને નવા ચૂંટાયેલા સભ્યોની સત્તાવાર યાદી સોંપી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાના તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના નિવેદનની ટીકા કરી. સુશ્રી બેનર્જીએ કહ્યું હતું કે તેઓ રાજ્યપાલને તેમનું રાજીનામું નહીં સોંપે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને આક્ષેપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા જનાદેશનો અસ્વીકાર કરવો એ પશ્ચિમ બંગાળમાં લોકશાહીને નબળી કરવાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું, સુશ્રી બેનર્જી જનાદેશના અસ્વીકારની સાથે સ્વતંત્ર, નિષ્પક્ષ અને સુરક્ષિત ચૂંટણી કરાવનારા ચૂંટણી પંચ તથા સુરક્ષા દળની વિશ્વસનીયતાને પણ ઠેસ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ કહ્યું, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્રધાનમંત્રીને આ ઐતિહાસિક ચૂંટણીના વિજય અંગે શુભકામના પાઠવી છે. ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં 294માંથી 206 બેઠક જીતી છે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસને માત્ર 80 બેઠક મળી છે, જ્યારે આસામમાં ભારતીય જનતા પાર્ટી સતત 3જી વખત સત્તા જાળવી રાખવામાં સફળ રહી છે. તો પુડુચેરીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDA 30માંથી 18 બેઠક જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગોળીબારમાં એક પોલીસ જવાન અને કેન્દ્રીય દળના 2 જવાન ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ગોળીબાર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરાયો હોવાનો આક્ષેપ છે. પોલીસના તપાસ અભિયાન દરમિયાન હત્યા

0: અને વિસ્ફોટકો કબજે કરાયા છે. ઈરાનના પાટનગર તહેરાન નજીક એક શોપિંગ સેન્ટરમાં આગના બનાવમાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 36 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક સમાચાર માધ્યમના અહેવાલ મુજબ તહેરાન પ્રાંતના અંદિશે શહેરના અરગવન શોપિંગ સેન્ટરમાં ગઈકાલે આગ લાગી હતી, જો કે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ચીનના વિદેશમંત્રી વાંગ યી અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ આજે પેચિંગમાં વાતચીત કરી. તેમની આ વાતચીત ઈરાન પર હોર્મુઝ સમુદ્ર દુનીને આંતરરાષ્ટ્રીય જહાજ માટે ખોલવા અને સંઘર્ષ સમાપ્ત કરવા માટે અમેરિકા સાથે સમજૂતી કરવા વધતા દબાણ વચ્ચે થઈ છે. ચીનની સમાચાર માધ્યમના અહેવાલ મુજબ બંને વિદેશમંત્રીઓએ હોર્મુઝ સમુદ્ર દુનીની નાકાબંધી હટાવવા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ આજે વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો નોંધાયો. બ્રેન્ટ ક્રૂડ 1.21% ઘટાડા સાથે $108 પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું હતું. કિંમતોમાં ઘટાડા બાદ પણ વ્યાપક તેલ બજારમાં હજી પણ અછત યથાવત છે. સંઘર્ષ શરૂ થયા પછીથી કાચા તેલની કિંમતમાં અંદાજિત 50% ઉછાળો આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીય બળતણ ભંડાર વધારવા અને કાયમી સરકારી માલિકીના બળતણ ભંડાર સ્થાપિત કરવા તેના આગામી બજેટ પ્રસ્તાવમાં $7.20 કરોડના બળતણ સુરક્ષા પેકેજની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે આ યોજનામાં આશરે 1 અબજ લીટર સરકારી માલિકીના બળતણ ભંડારનો સમાવેશ થાય છે, જે ઓછામાં ઓછા 50 દિવસની બળતણ માંગને પહોંચી વળવા માટે પૂરતો છે. આ યોજનાનો હેતુ દેશને પુરવઠામાં વિક્ષેપોથી બચાવવાનો છે. આ ભંડાર નિર્માણમાં આશરે $2.11 કરોડનો ખર્ચ થશે. બળતણ કંપનીઓને તેમની સંગ્રહ ક્ષમતા 30 દિવસથી વધારીને આશરે 40 દિવસ કરવાની પણ જરૂર પડશે. ઓસ્ટ્રેલિયાના ઉર્જામંત્રી ક્રિસ બોવેને કહ્યું કે આ એક મોટો નીતિગત ફેરફાર છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ઉર્જા સંસ્થામાં સૂચિબદ્ધ ઘણા દેશથી વિપરીત ઓસ્ટ્રેલિયા પાસે અગાઉ પોતાનો સરકારી માલિકીનો બળતણ ભંડાર ન હતો. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોને ખોટો ગણાવ્યો છે, જેમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમારે સિંહે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાને ગયા વર્ષે 10 મે ભારતની સિસ્ટમને જામ કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે સ્પષ્ટતા કરી છે કે આ વિડીયો કૃત્રિમ બુદ્ધિમત્તા AI દ્વારા બનાવાયેલો ખોટો વિડીયો છે. પાકિસ્તાનના પ્રચાર એકાઉન્ટ્સ દ્વારા ખોટી માહિતી ફેલાવવા તેનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. એકમે નાગરિકોને આવા વિડીયોનો શિકાર ન બનવા અને આવી શંકાસ્પદ સામગ્રીની જાણ factcheck@pib.gov.in પર ઇમેઇલ દ્વારા કરવા અપીલ કરી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે આ મેચ શરૂ થશે. પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ પહેલા અને હૈદરાબાદની ટીમ ત્રીજા ક્રમાંક પર છે. ગઈકાલે દિલ્હીમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 8 વિકેટે વિજય થયો. 87 રન કરનારા ચેન્નઈના સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંવાદ. તમિલનાડુમાં બહુમતી માટે 11 બેઠક ઓછી હોવાથી ટીવી કે અન્ય રાજકીય પક્ષ સાથે ચર્ચા શરૂ કરી. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અસામાજિક તત્વ દ્વારા કરાયેલા ગોળીબારમાં 3 જવાન ઇજાગ્રસ્ત. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા સૈન્ય અભિયાન પ્રોજેક્ટ ફ્રીડમને કામચલાઉ રોકવાની જાહેરાત બાદ વૈશ્વિક તેલની કિંમતમાં ઘટાડો અને IPL ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: बिल्कुल आपने सही लिखा है और ये गीत आपको जल्दी सुनने को मिलेगा. कौन सा गीत है ये, इसका जिक्र अगर आप कर दें तो बड़ा अच्छा लगेगा. वहीं एक श्रोता ने लिखा है कि आज के सुरीला सफ़र में आपका स्वागत है. आज के सफ़र में इबारत में अनसुलझे रहस्यों के बीच उनकी मधुर आवाज़ के साथ मनमोहक गाने सुनने को मिलने वाले हैं.

0: કેટના હસી હે
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: नमस्ते कविता, अच्छा लगा कि आप आयुष्मान आरोग्य मंदिर में सर्विकल कैंसर की जांच के लिए आईं।
4: अरे दीदी, मेरी बेटी ने मुझे प्रोत्साहित किया।
3: आपकी बेटी तो बहुत समझदार है। बेटा, तुम कितने साल की हो?
4: मैं 14 साल की हूँ।
3: अब आपको अपनी बेटी को सर्विकल कैंसर से बचाने के लिए टीका लगवाने लाना होगा।
4: क्या कैंसर के लिए भी टीका होता है?
3: हाँ, ये एक ऐसा कैंसर है जिससे HPV की वैक्सीन के जरिए बचाव किया जा सकता है।
4: धन्यवाद दीदी।
3: जरूर, अपनी बेटी को HPV का टीका लगवाने के लिए वैक्सीन पोर्टल UWIN पर रजिस्टर करना मत भूलना।
5: भारत सरकार ने सर्विकल कैंसर से बचाव के लिए 14 साल की लड़कियों के टीकाकरण को सरकारी स्वास्थ्य केंद्रों पर निशुल्क उपलब्ध किया है। आज ही www.uwin.mohfw.gov.in पे जाके HPV वैक्सीनेशन के लिए रजिस्टर करवाएं। ये संदेश भारत सरकार के स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: कलाकार ने इस गीत को आवाज दी है।

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: इस फिल्म में भी संगीत के साथ साथ लक्ष्मीकांत जी की आवाज़ के कुछ अंश मिल सकते हैं. और वहीं एक श्रोता लिखते हैं कि फिल्म दोस्ताना 1980 की फिल्म, इस गाने के कुछ हिस्सों में लक्ष्मीकांत जी ने किशोर कुमार और मोहम्मद रफ़ी के साथ अपनी आवाज़ दी है. और बहुत सारे श्रोताओं ने सही जवाब हम तक पहुँचा दिए हैं कि अब तक जो गीत हमने आपको सुनवाए उनमें कौन कौन से कलाकार थे. तो अभी जो गीत आपने सुना फिल्म शोले का, महबूबा महबूबा, ये गीत किस कलाकार ने गाया था आपको पता है, लेकिन आपको हमें बताना है. तो चलते हैं सुरीले सफ़र के इस सफ़र में थोड़ा सा और आगे.
3: झुके जो तेरे नैना,
2: जो ये गा रही हैं वो कौन है?
3: जो

0: जी हाँ, हमारे श्रोता ने बिल्कुल सही कहा कि महबूबा महबूबा गाना जो है राहुल देव बर्मन की आवाज़ में था। और अब हम कार्यक्रम के आखिरी सोपान तक पहुँच चुके हैं। इस गीत में किसकी आवाज़ थी, पुरुष स्वर किसका था, आपको बताना है। और ये है कार्यक्रम की आखिरी पेशकश।
1: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
2: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
1: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 83.86% પરિણામ આવ્યું છે. કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 6,34,327 વિદ્યાર્થી પ્રમાણપત્રને પાત્ર બન્યા હતા. રાજ્યમાં સૌથી વધુ 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે, ત્યારે આજોલની શાળાના આચાર્ય દિનેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી.
1: શાળાનું પરિણામ 100% આવવા પાછળ અમારું શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ પરિવાર દ્વારા તથા દાતાશ્રીઓ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, કે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી તૈયારી કરી શકે. સાથે સાથે અમારી શાળાના તમામ શિક્ષક મિત્રો પણ વધુ સમય ફાળવીને અને શાળા સમય બાદ પણ રોકાઈને વિદ્યાર્થીઓને સારી તૈયારી કરાવી હતી, અને એ થકી જ અમે આજે આટલું સારું પરિણામ મેળવી શક્યા છીએ.
0: જ્યારે દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ આવ્યું છે. 1,697 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 164 શાળાનું પરિણામ 30% કરતાં ઓછું રહ્યું છે. કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં રાજ્યના 33 જિલ્લા પૈકી

0: ડાંગ જિલ્લાનું 88.17% પરિણામ આવ્યું છે, જ્યારે મહેસાણા જિલ્લાનું પણ 88.14% પરિણામ આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાએ 88.2% પરિણામ મેળવી ઉત્તમ દેખાવ કર્યો છે. ગત વર્ષમાં જિલ્લાનું પરિણામ 85.63% હતું. બીજી તરફ 100% પરિણામ ધરાવતી શાળાઓમાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાનો પણ સમાવેશ થાય છે. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાનું પરિણામ 83.27% આવ્યું છે, જેમાં વડાવલી કેન્દ્રનું સૌથી ઊંચું 96.95% અને સૌથી નીચું સંખેશ્વર કેન્દ્રનું 65.64% પરિણામ આવ્યું છે. કચ્છ જિલ્લાનું કુલ પરિણામ 84.64% નોંધાયું છે, તો જામનગર જિલ્લામાં કુલ 85.8% વિદ્યાર્થીઓ પાસ થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવનું કુલ પરિણામ 91.13% રહ્યું છે. વલસાડ જિલ્લામાં 401 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે 48 શાળાનું પરિણામ 100% આવ્યું છે. ડાંગની કુલ 18 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવી જેતપુર કેન્દ્રનું 94.34%, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 61.51% રહ્યું છે. તાપીને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા ઉચ્છલ ખાતે પશુપાલન વિભાગ સજ્જ થઈ કામગીરીમાં જોતરાયું છે. અત્યાર સુધી લાખોની સંખ્યામાં મરઘાઓને ક્લીન કરી લાખો ઈંડાનો નાશ કરવામાં આવ્યો છે. ઉચ્છલ ખાતે આવેલ 3 જેટલા પોલ્ટ્રી ફાર્મમાં સર્વેક્ષણની કામગીરીની સાથે સાથે 10 જેટલા ગામમાં લોક જાગૃતિ અને જ્યાં ઘરેલું પક્ષીનો ઉછેર થતો હોય તેવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ વિશે તાપી જિલ્લા નાયબ પશુપાલન વિભાગના ઇન્ચાર્જ ડોક્ટર રવિ ગોંડલિયાએ વધુ માહિતી આપી હતી.
1: તાલુકામાં સર્વેલન્સ અને કામગીરી હાલ ચાલુ છે. આ ઉપરાંત ઉચ્છલ તાલુકામાં 3 પોલ્ટ્રી ફાર્મ છે, જેમાંથી જે સૌથી નજીક પોલ્ટ્રી ફાર્મ છે જેમાં હાલમાં કોઈ મરઘા નથી, તથા જે બીજા 2 પોલ્ટ્રી ફાર્મ છે તેમાં કોઈ એબનોર્મલ મોર્ટાલિટી એટલે કે જે બર્ડ ફ્લૂમાં મોર્ટાલિટી જોવા મળે છે એ આપણને જોવા મળેલ નથી.
0: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, તેમજ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોના નામ અંગે પણ ચર્ચા કરાઈ હોવાના અહેવાલ છે. સમુદ્રમાં ડૂબી રહેલા ભારતીય જહાજને પાકિસ્તાન નૌકાદળે બચાવ્યું છે. અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાં બંગાણ માટે આવી રહેલું જહાજ MV ગૌતમ અરબી સમુદ્રમાં ટેકનિકલ ખામીને કારણે ડૂબવા લાગ્યું હતું. આ જહાજમાં 6 ભારતીય અને 1 ઇન્ડોનેશિયન નાગરિક સહિત કુલ 7 ક્રૂ મેમ્બર સવાર હતા. મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટરે તાત્કાલિક સહાય માટે પાકિસ્તાની સત્તાવાળાઓનો સંપર્ક કર્યો. 8 પાકિસ્તાની નેવી અને તેની સિક્યુરિટી એજન્સીએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 7 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતા. હવામાન વિભાગ તરફથી આગાહી જાહેર કરવામાં આવી છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વધુ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. અમદાવાદમાં આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગના વડા AK દાસે વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બન્યા છે, જેના કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી છે. સાથે 2 અલગ અલગ સિસ્ટમ અને ભેજભર્યા પવનના પ્રભાવને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા X હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ શરૂ કરતા પહેલા સાંભળીએ સંદેશ.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો, સૌપ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસની રચના આશા ભોંસલેના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: खुशहाली नी भार।
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા,
3: તો ચાલ ને આ વખતે કઈક નવું કરીએ। અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે।
2: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
3: હા, 1-15 મે સુધી છે। ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે। ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે।
2: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે।
3: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
5: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ બંસરી યોગેન્દ્ર અને સાથીઓના સ્વરમાં રમણલાલ દેસાઈની આ રચના।

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
3: उनाळामां ज्यारे 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ

0: સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ કવિ બાલમુકુંદ દવેની રચના, સ્વર સરોજ ગુંદાણીનો.

0: શાલિની ભાર. નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: હર રોજ રાત 10 બજે સુનિએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે અમારો. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી

તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

0: કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: नेहा एक धुन बज रही थी थोड़ी देर पहले कि दोनों किसी को नजर नहीं आए.
2: हाँ.
1: है ना, और चल सकी सहेली में धूम मचाए.
2: नजर तो हम नहीं आएंगे लेकिन अपनी बातों के जरिए हम सभी श्रोताओं से जुड़ जाएंगे.
1: बिल्कुल जुड़ जाएंगे. और देखो, हम सबसे पहले तो विषय ही बता देते हैं कि भाई शादियों के सीजन में भोजन का सही उपयोग
2: तो बहुत जरूरी विषय है.
1: बिल्कुल. और हमारे साथियों ने भर भर के संदेश भेजे हैं तो पढ़ने में मजा भी आएगा नेहा.

0: तो हम अकेले कहीं भी नहीं जाएंगे, हम साथ में चलेंगे, साथ सभी मिलजुल कर।
1: बिल्कुल सभी चलेंगे, क्योंकि भाई देखो शादियों का सीजन है।
0: हाँ।
1: तो चलो चलते हैं, हम लोग तैयार तो हो ही गए बढ़िया से, चलते हैं वहाँ पर जहाँ पर बहुत सारे भोजन लगे हुए, बहुत सारे सलाद के आइटम तुम्हें दिख रहे हैं ना।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: समाज में सेवा का भाव भी बढ़ेगा. भोजन का सही उपयोग ही सच्ची समृद्धि की पहचान है. बहुत सुंदर सी बात आपने लिखकर भेजी है.
3: और हमारे साथी लिखते हैं कि शादियों के सीजन में स्वादिष्ट व्यंजनों की भरमार होती है, जिससे स्वास्थ्य बिगड़ने और भोजन की बर्बादी की संभावना रहती है. भोजन का सही उपयोग करने के लिए स्वास्थ्य और बर्बादी रोकने दोनों पहलुओं का ध्यान रखना आवश्यक है.
2: और हमारे एक साथी लिखते हैं कि अपने प्लेट में केवल उतना ही भोजन लें जितना आप खा सकते हैं. खड़े होकर खाने के बजाय बैठकर धीरे धीरे खाने से पाचन बेहतर होता है. स्वास्थ्य विकल्प चुनें. सलाद, सूप और फल से शुरुआत करें. भारी मैदे

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: गर्म दोनों सेवन करने से जो गलत है, इसका स्वास्थ्य पे असर बुरा पड़ सकता है. तो जिन्होंने कहा ना कि उन्होंने सारी मिठाइयों पर हाथ साफ किया, हम तो कह रहे हैं देखिए प्लेट में जितना रखे, जब तक आप अपनी प्लेट पूरी साफ कर रहे हैं तब तक जो खाना खाइए, आपने रिस्क पर खाइए, ऐसा कह सकते हैं.
4: छोड़िए कुछ जी. तो चलो हम अपने चिकन के विषय पर आ जाते हैं.
3: हाँ, चिकन की साड़ियों पर.
4: चिकन लखनऊ की प्रसिद्ध शैली है कढ़ाई और कशीदाकारी की. यह लखनऊ की कशीदाकारी का उत्कृष्ट नमूना है और लखनवी जरदोजी यहाँ लघु उद्योग है जो कुर्ते और साड़ियों जैसे कपड़ों पर अपनी कलाकारी की छाप चढ़ाते हैं. इस उद्योग का ज़्यादातर हिस्सा पुराने लखनऊ के चौक इलाके में फैला हुआ है और यहाँ के बाजार चिकन कशीदाकारी के दुकान से भरे हुए हैं. मुरी, जाली वर्क, बखिया, टेपची, टप्पा, इस प्रकार की करीब 36 प्रकार की शैलियां हैं जिनपे कढ़ाई होती है और इसके माहिर एवं प्रसिद्ध कारीगरों में उस्ताद फयाज खां और हसन मिर्जा साहब का नाम काफी प्रसिद्ध है.

0: अब तो हम भी कुछ नहीं जानते क्योंकि समय वमय रह नहीं गया है।
1: तो अब हमें चलना होगा, तो सभी से लेते हैं विदा। तो सभी को मंजरी वर्मा और
0: नेहा शर्मा का नमस्कार। कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक।
2: सखी सहेली
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો દિલ 6 ફિલ્મનું આ ગીત રેખા ભારદ્વાજ અને સાથીઓના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સાંજના 5:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆતમાં આવો સાંભળીએ આરતી અને સૌમિલ મુનશીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

0: હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: મિતાલી અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં આવો હવે સાંભળીએ તુષાર શુક્લની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको बज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: हर रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: कार्यक्रम ना अंत में हवे सांभळशो मनोज खंडेरियानी आ रचना, દીપ્તિ દેસાઈના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. સાંજના 6 થયા છે. રજૂ કરીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા અભિમાન ફિલ્મના આ ગીતથી. સંગીત આપ્યું છે એસ ટી બર્મને, ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: हर रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: કિશોર કુમારના સ્વરમાં ખામોશી ફિલ્મનું આ ગીત સાંભળશો. સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

0: હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
2: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
2: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: અનુરોધ, આ ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમારના સ્વરમાં. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

સિલસિલા આ ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલસ્વરમાં. સંગીતકાર શિવહરી, ગીતકાર જાવેદ અખ્તર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શ્રોતા મિત્રો, કિશોર કુમારના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા જ્વેલ થીફ ફિલ્મનું ગીત. સંગીતકાર હતા એસ ટી બર્મન, ગીતકાર હતા મજરૂહ સુલતાનપુરી. અને હવે લતા મંગેશકરના સ્વરમાં સાંભળશો ગાઈડ ફિલ્મનું ગીત. સંગીતકાર એસ ટી બર્મન, ગીતકાર શૈલેન્દ્ર.

ઘર આ ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર ગુલઝાર.

લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો દિલ એક મંદિર ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુલી.

મમતા આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીત આપ્યું છે રોશને, બોલ લખ્યા છે મજરૂહ સુલતાનપુરીએ.

મેરા સાયા આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર મદન મોહન, ગીતકાર રઝા મહેદી અલી ખાન.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં અનુપમા ફિલ્મનું આ ગીત. સંગીતકાર હેમંત કુમાર, ગીતકાર કૈફી આઝમી.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત કરીએ છીએ. એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.
1: દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ જયમાલા લેકર હમ બસ થોડી હી દેર મેં હાજર હોંગે.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દેવ દર્શન, ધૂપ અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવં હવન સામગ્રી.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 83.86% પરિણામ. સીધું વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતી ખાનગી હોસ્પિટલને સીલ કરાઈ. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. રાજ્ય સરકારના ગેજેટ મુજબ 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દરેક મકાન, રહેણાંક એકમ તેમજ ઘરેલુ માહિતી એકત્રિત કરવામાં આવશે અને પરિવાર દીઠ આશરે 33 પ્રશ્નો પૂછવામાં આવશે. મકાનોની ગણતરી શરૂ થાય તે પહેલાં નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક અપાશે. તે અનુસાર 17 મેથી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમેરેશન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં લોકો પોતાની માહિતી જાતે જ નોંધી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 83.86% પરિણામ આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે છે, ત્યારે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કિરણબેન પટેલે આ સફળતાને શિક્ષકો અને વિદ્યાર્થીઓના કઠોર પરિશ્રમનું પરિણામ ગણાવ્યું છે.
1: છેલ્લા 2 વર્ષથી 3જા નંબરે હતા, આ વખતે 1સ્ટ નંબરે છીએ. અમને જે મદદરૂપ થયા છે અને બિલકુલ સ્ટ્રેસ વગર અમે આખી પરીક્ષા કન્ડક્ટ કરી શક્યા છીએ, એના માટે જિલ્લાના વહીવટી તંત્ર, જિલ્લાના પત્રકાર મિત્રો અને જિલ્લાના વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જિલ્લાના આચાર્ય મિત્રો, તમામે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
0: આજે જાહેર કરેલા પરિણામ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: આ વર્ષે કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 6,34,327 વિદ્યાર્થી પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું 90.85%, જ્યારે પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ આવ્યું છે. રાજ્યની 1,697 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે 164 શાળાઓનું પરિણામ 30% કરતા ઓછું રહ્યું. આ વર્ષે કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આજે જાહેર કરેલા પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાનું 82.34% પરિણામ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 11,512 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, તો કચ્છ જિલ્લો 84.64% પરિણામ સાથે મોખરે રહ્યો. બોર્ડ કરતાં પણ 0.78% વધારે પરિણામ મેળવવા સાથે રેકોર્ડ બ્રેક 662 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઇતિહાસ રચ્યો છે. ડાંગ જિલ્લાના ધોરણ 10નું 88.17% પરિણામ આવ્યું છે અને રાજ્યમાં 6ઠા ક્રમે રહ્યો છે. ભાવનગર જિલ્લાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલે 100% પરિણામ સાથે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહીસાગર જિલ્લામાં 12,203 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. જિલ્લામાં A1 ગ્રેડમાં 285 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં 79.80% અને નવસારીમાં 84.61% પરિણામ આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાનું ધોરણ 10નું 82.91% પરિણામ જાહેર થયું છે. પંચમહાલ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં જિલ્લામાં 2.82% નોંધપાત્ર વધારો થયો છે. સીધું વિદેશી રોકાણ FDI મેળવવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાતે આશરે 44,041 કરોડ રૂપિયા જેટલું જંગી વિદેશી રોકાણ આકર્ષ્યું છે. રાજ્યના FDIમાં

0: અડધાથી વધુ 52% હિસ્સો મોટા અમદાવાદ જિલ્લાનો છે. રાજ્યને 3 જ મહિનામાં 23,690 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે. ગુજરાતે છેલ્લા 25 વર્ષમાં કુલ 3,91,613 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ મેળવ્યું છે. દેશમાં આવેલા કુલ રોકાણનું 15% રોકાણ ગુજરાતમાં થયું છે. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતી ખાનગી હોસ્પિટલનો ફાર્માસિસ્ટ ઝડપાયો છે. આ અંગે વધુ માહિતી આપતા આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું, વરાછા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ઓચિંતો દરોડો પાડ્યો બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને હોસ્પિટલને સીલ કરી દીધી છે, જ્યારે પોલીસે ફાર્માસિસ્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
1: જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા, ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર FIR કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે, માટે આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતની રૂપરેખા અંગે મંથન થયું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના પ્રવાસને પગલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુલતવી રાખવામાં આવી છે. રાજ્યનું SC નિગમ પણ હવે કેશલેસ બની રહ્યું છે. હવે બસોની 30% આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8,000થી વધુ બસમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI દ્વારા ઓનલાઈન બુકિંગ, મોબાઈલ એપ અને કરન્ટ બુકિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં હવે હજારો મુસાફરોને મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર ન રહેતી હોવાનું SC નિગમના વિભાગીય નિયામક JB કારોત્રાએ જણાવ્યું છે.
2: એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ GSRTC ની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે જ એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા એ પોતાની ટિકિટ મેળવી શકશે.
0: કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જોકે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
3: 7 થી 12 મે તક મોસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. અધિકતમ તાપમાન કા વાત કરે તો અગલે 3 દિન તક કોઈ તાપમાન મે બડા બદલાવ નહીં રહેગા, લેકિન ઉસકે આગે તાપમાન મે બઢતર રહેગા, ગ્રેજ્યુઅલ રાઇઝ રહેગા 2-3 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઇસમે ડિસ્કમ્ફર્ટ ફીલ હોયગી, અનઇઝીનેસ ફીલ હોયગી. સબસે અધિકતમ તાપમાન રેકોર્ડ હોય રાજકોટ મે 42.3 ડિગ્રી સેન્ટીગ્રેડ, જો સામાન્ય સે 0.9 ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યાદા હૈ.
0: રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા લીગલ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કેદીઓ અને તેમના મુલાકાતીઓને કાનૂની સહાય તેમજ માર્ગદર્શન, જેલની મુલાકાતે આવતા પરિવારના સભ્યોને આરોપીના જામીન, અપીલ તેમજ કેસની સ્થિતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ધર્મશાલા ચંદીગઢમાં નોકઆઉટ મેચ રમાશે. આ સિઝનમાં 5 મે સુધીમાં 48 મેચ રમાઈ ચૂકી છે. 70 મેચ રમાયા બાદ પ્લેઓફ મુકાબલા યોજાશે, જેમાં ક્વોલિફાયર 1 ધર્મશાલામાં 26 મેના રોજ રમાશે. તેમાં પોઈન્ટ્સ ટેબલની ટોચની 2 ટીમો સામસામે હશે. ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર 2ની મેચ રમાશે. કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીના વધતા જોખમો વચ્ચે સીમા સુરક્ષા દળ BSFને મોટી સફળતા મળી છે. હરામીનાળા અને ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન BSFએ એક બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારી માટેના સાધનો અને જાળ મળી આવી છે. આ ઘટના બાદ સરહદી અને દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

0: સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બેસ્ટ સેન્ટર એવોર્ડ પ્રાપ્ત થયો છે. બેંગલુરુ ખાતે આયોજિત 3 દિવસીય રાષ્ટ્રીય ગ્રુપ મીટિંગ દરમિયાન આઈસીએઆરના મહાનિદેશક ડોક્ટર એમ એલ જાટના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પરથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગુણવંત વસાવાનું આજે અવસાન થયું છે. 65 વર્ષીય ગુણવંત વસાવાની તબિયત અચાનક લથડતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. મહેસાણાથી મસાલા ભરેલી પહેલી ટ્રેન આસામ જવા માટે આજે રવાના થઈ છે. મહેસાણા સ્ટેશનથી પૂર્વોત્તર સીમાંત રેલવેના રગિયા મંડળમાં આવેલા આસામના અજારા સ્ટેશન માટે 4,200 ક્વિન્ટલ જીરુથી લોડેડ પહેલી ડીમ્ડ વીપી રેક સફળતાપૂર્વક લોડ કરીને રવાના કરવામાં આવી છે. આ સિદ્ધિ અમદાવાદ મંડળ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ આજે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના 3જા તબક્કાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રિવરફ્રન્ટના 1 અને 2 તબક્કાની સફળતા બાદ હવે 3જા તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો 1મો તબક્કો શરૂ થશે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 83.86% પરિણામ. સીધું વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત દેશમાં 3જા ક્રમે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: इस कार्यक्रम के प्रायोजक देव दर्शन धूप अगरबत्ती धूप स्टिक्स कोन्स एवं हवन सामग्री.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन धूप.

એફએમ 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, માલિની નાયકના સ્વરમાં સુરેશ દલાલની આ રચના સાંભળશો.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે વાટાઘાટો. બંને દેશો વચ્ચે ડિજિટલ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં અનેક કરારો થયા. ટીવીકેના વડા વિજયે આજે રાજ્યપાલ સમક્ષ તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન કરાર માટે સંમત નહીં થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે અને કરાર કરશે તો યુદ્ધ સમાપ્ત થશે. શેરબજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 941 પોઈન્ટ અને નિફ્ટીમાં 298 પોઈન્ટનો ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ સોંપી. સમાચાર વિગતવાર. ભારત અને વિયેતનામ વચ્ચે આજે ડિજિટલ ટેકનોલોજી, રેર અર્થ્સ, મેડિકલ પ્રોડક્ટ્સ, રેગ્યુલેશન, પબ્લિક સેક્ટર ઓડિટ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને સંસ્કૃતિ અને પર્યટન ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર થયા. આજે બપોરે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે થયેલી વાતચીત બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વાતચીત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તૃત ચર્ચા કરી. વાર્તાલાપ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક મહિનાની અંદર વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાષ્ટ્રપતિ ટુ લામની ભારતની પ્રથમ રાજ્ય મુલાકાત દર્શાવે છે કે તેઓ ભારત વિયેતનામ સંબંધોને કેટલી પ્રાથમિકતા આપે છે.
1: આજ હમ અપને સંબંધો કો એનહેન્સ કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે સ્તર પર લે જા રહે હૈ. અબ હમ અપની સાઝેદારી કો ઓર ઊંચે લક્ષ્યો કી ઓર અગ્રસર કરેંગે. કલ્ચર, કનેક્ટિવિટી ઓર કેપેસિટી બિલ્ડિંગ કે સાથ સાથ સિક્યુરિટી, સસ્ટેનેબિલિટી ઓર સપ્લાય ચેઇન રિઝિલિયન્સ હર ક્ષેત્ર મે હમારા સહયોગ નયે સ્તર પર પહોંચેગા.
0: શ્રી મોદીએ કહ્યું કે સહિયારા વારસાને જીવંત રાખવા માટે ભારત વિયેતનામની પ્રાચીન ચંપા સભ્યતાના માય સન અને નન તાઉ મંદિરોને પુનઃસ્થાપિત કરી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે હવે ભારત ચંપા સભ્યતાની હસ્તપ્રતોનું પણ ડિજિટલાઇઝેશન કરશે અને ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાનું રક્ષણ કરશે.
1: ભારત ઓર વિયેતનામ કી સાઝેદારીમાં વિરાસત ઓર વિકાસ દોનો કા મહત્વ હૈ. હમારી સાઝા વિરાસત કો જીવંત રખને કે લિયે હમ વિયેતનામ કે પ્રાચીન ચંપા સભ્યતા કે મી સોન ઓર નાન ટવર મંદિરો કા રેસ્ટોરેશન કર રહે હૈ. અબ હમ ચંપા સભ્યતા કી મેન્યુસ્ક્રિપ્ટ કો ડિજિટલાઇઝ કરેંગે.
0: તેમણે કહ્યું કે દવાઓના સમજૂતી કરારથી વિયેતનામમાં ભારતની દવાઓની પહોંચ હવે વધશે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની કૃષિ, મત્સ્યોદ્યોગ અને પશુ ઉત્પાદનો પણ વિયેતનામમાં સરળ નિકાસ જોશે. તેમણે કહ્યું કે નાણાકીય જોડાણને વધારવા માટે આજે બંને પક્ષોએ કેન્દ્રીય બેંકો વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે.
1: ભારત ઓર વિયેતનામ કા બાયલેટરલ ટ્રેડ પિછલે એક દશક મેં ડબલ હોકર 16 બિલિયન ડોલર તક પહોંચ ચુકા હૈ. 2030 તક ઇસે 25 બિલિયન ડોલર તક પહોંચાને કે લિયે હમને આજ કઈ મહત્વપૂર્ણ નિર્ણય લિયે હૈ. હમારી ડ્રગ ઓથોરિટીઝ કે બીચ MOU સે અબ ભારત કી દવાઈઓ કા વિયેતનામ મેં એક્સેસ બઢેગા. હમને ભારત આસિયાન ટ્રેડ એગ્રીમેન્ટ ITGA કો વર્ષ કે અંત તક અપડેટ કરને પર ભી સહમતિ બનાઈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની UPI અને વિયેતનામની ઝડપી ચૂકવણી પ્રણાલીને પણ ટૂંક સમયમાં

જોડવામાં આવશે. તેમણે કહ્યું કે વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને વિઝન ઓશનનો મુખ્ય આધારસ્તંભ છે. બંને પક્ષો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પણ એક સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત કરીને ભારત અને વિયેતનામ કાયદાના શાસન, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં વિયેતનામના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું હતું કે ભારત વિયેતનામ સાથેના દીર્ઘકાળના સંબંધોને મહત્વ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની વાતચીત ભારત અને વિયેતનામ વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. મંત્રીએ નોંધ્યું કે આ ચર્ચા સંબંધોમાં સકારાત્મક ગતિ દર્શાવે છે. ટીવીકેના વડા વિજયે આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથેની મુલાકાતમાં તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. વિધાનસભા ચૂંટણી પછી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી તેમની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ ટીવીકેને 118ના બહુમતી આંકડાઓ સુધી પહોંચવા માટે 10 બેઠકોની જરૂર છે. હવે વિજય માટે ગૃહમાં તેમની સરકારની બહુમતી સાબિત કરવાની રહેશે. આ અગાઉ તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર આજે બપોરે કેરળથી ચેન્નઈ પહોંચ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તેમને એક ઇમેઇલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ટીવીકે, જેણે 108 બેઠકો જીતી છે, તેમણે તેમની સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. પક્ષે પત્રમાં બહુમતી સાબિત કરવા માટે 2 અઠવાડિયાનો સમય આપવા વિનંતી કરી હતી. અન્ય એક રાજકીય ઘટનામાં એઆઈએડીએમકેના ચૂંટાયેલા ધારાસભ્યોનો એક વર્ગ ઈચ્છે છે કે પાર્ટી નેતૃત્વ ટીવીકેને ટેકો આપે. 5 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસે પણ ટીવીકેને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. ટીવીકેને ટેકો આપવાને લઈને લાંબા સમયથી ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે મતભેદ છે. આસામમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ડોક્ટર હિમંત બિસ્વા શર્માએ આજે ગુવાહાટીમાં લોકભવનમાં રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. આ રાજીનામાથી પરિણામોની જાહેરાત પછી રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. બાદમાં મીડિયા સાથે વાત કરતા ડોક્ટર શર્માએ જણાવ્યું કે રાજ્યપાલે નવી સરકાર રચાય ત્યાં સુધી મંત્રી પરિષદને કાર્યકારી સરકાર તરીકે કાર્યરત રહેવા કહ્યું છે. આજે કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ તેમના પક્ષના વિજેતા ઉમેદવારો સાથે એક બેઠક બોલાવી હતી. આ બેઠક કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાને યોજાઈ હતી, જ્યાં 80માંથી 69 વિજેતા ઉમેદવારો હાજર હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલી ધોરણ 10 SSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. નિયમિત વિદ્યાર્થીઓનો કુલ પાસિંગ ટકાવારી 83.86% છે, જે ગયા વર્ષના પ્રદર્શન કરતાં સતત વધારો દર્શાવે છે. પરીક્ષા આપનારા 7,56,000 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 6,34,000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. રાજ્યના પ્રદર્શનની દ્રષ્ટિએ નર્મદાનું 90.85% સાથે સૌથી વધુ પરિણામ પ્રાપ્ત કરનાર જિલ્લો બન્યો છે, જ્યારે પંચમહાલમાં સૌથી ઓછું 76.42% પરિણામ આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન યુદ્ધ અને નાકાબંધી એક કરાર થતાની સાથે જ સમાપ્ત થઈ શકે છે, પરંતુ જો ઈરાન કરાર માટે સંમત ન થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન સંમત થાય છે તો ઓપરેશન એપિક ફ્યુરીનો અંત આવશે. તેમણે એમ પણ ઉમેર્યું કે યુએસ નાકાબંધી હોર્મુઝ સ્ટ્રેટને ઈરાન સહિત બધા માટે ખુલ્લો રાખવાની મંજૂરી આપશે. અમેરિકન રાષ્ટ્રપતિએ એવી પણ ધમકી આપી હતી કે જો ઈરાન આ કરાર કરવા સંમત ન થાય તો બોમ્બમારો ફરી શરૂ કરાશે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડો થવાની આશા વચ્ચે આજે સેન્સેક્સ 941 વધીને 77,959 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 298 વધીને 24,331 પર બંધ થયો. અગાઉ સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર ગેપ અપ સાથે ખુલ્યું. બપોરના સત્ર દરમિયાન સૂચકાંકો થોડા સમય માટે ઘટ્યા હતા, બાદ ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ઉછળ્યા હતા. સેન્સેક્સ પેક્સમાં 30માંથી 21 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો છે. ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ સનરાઇઝર્સ હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 65 રન બનાવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરમાં મોકલતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈના

0: જણાવ્યા અનુસાર આ નેટવર્ક દ્વારા વિદેશી નોકરીની લાલચના બહાને ભારતીય નાગરિકોને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં લઈ જવાતા હતા. તપાસના ભાગરૂપે સીબીઆઈએ મુંબઈ, દિલ્હી, લખનૌ, કાશીપુર અને ઉત્તર પ્રદેશના ગોંડા અને સહરાનપુર જિલ્લાઓ સહિત 4 રાજ્યોમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એક વખત. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ વચ્ચે વાટાઘાટો. ટીવીકેના વડા વિજયે આજે રાજ્યપાલ સમક્ષ તમિલનાડુમાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન કરાર માટે સંમત નહીં થાય તો બોમ્બારો વધુ તીવ્ર બનશે અને કરાર કરશે તો યુદ્ધ સમાપ્ત થશે. શેરબજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સમાં 941 પોઈન્ટ અને નિફ્ટીમાં 298 પોઈન્ટનો ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ સોંપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આઈએ સુને કાર્યક્રમ

શ્રોતા મિત્રો, એફએમ 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે.

શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ અમારા હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં સાંભળી શકશો નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9 વાગ્યે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપ કે લીએ. 9:30 ફિલ્મ સંગીત, 10 વાગ્યે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી છાયા ગીત અને ઢલતી જાય રાત આ કાર્યક્રમ સાંભળી શકશો રાત્રે 10:30. આવતીકાલે તારીખ 7 મે 2026 ગુરુવાર સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, 6:35 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી શ્રી રામચરિત માનસ ગાન, સંગીત સરિતા સવારે 6:45, 7 વાગ્યે ભૂલે બિસરે ગીત, 7:30 હમ હૈ રાહી પ્યાર કે, 8:20 મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સનો પ્રાયોજિત કાર્યક્રમ, ચિત્રલોક સવારે 8:35 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી, ત્યારબાદ આજ કે ફનકાર સવારે 9:30, 10:02 ગુજરાતી ગીત, 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે, 11:30 પ્રાયોજિત કાર્યક્રમ રૂબી હોસ્પિટલ, 11:35 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

સુરીલા સફર, 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2:35 ગુજરાતી ગીતોમાં સુગમ સંગીત આપ સાંભળી શકશો. વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી 3:00 કાર્યક્રમ સખી સહેલી અને ત્યારબાદ 4 વાગે પિટારામાં આજ કે મહેમાન, 5 વાગે કાર્યક્રમ સરગમ, સુરીલી સાંજ 5:30 હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર 6:00, વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી 7:00 કાર્યક્રમ જયમાલા, 8:00 કાર્યક્રમ હવા મહેલ, 8:15 નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9:00 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આપ કે લીએ ફિલ્મ સંગીત, 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી 10:00 છાયા ગીત અને ત્યારબાદ 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી અમારા હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. FM 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળશો કવિતા શેઠના સ્વરમાં ગવાયેલા નિર્જા ફિલ્મના આ ગીતથી.

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
4: તો ચાલને આ વખતે કંઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
3: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
4: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
3: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
4: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.

0: માલિની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: ભેડિયા આ ફિલ્મનું ગીત સાંભળશો અરિજિત સિંઘના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1 થી 15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80

0: સ્ટોલ્સ છે, ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
0: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે, ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ, આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
3: અરિજિત સિંઘના સ્વરમાં ડંકી ફિલ્મનું આ ગીત સાંભળશો.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, આ સાથે જ નવા ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 પર આપ જોડાયેલા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ વારમાં બરાબર 8:45 સાંભળી શકશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
3: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી

0: FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.
1: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
2: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ.

0: અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
1: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
0: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
1: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
0: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ ધ ટ્રેન ફિલ્મના આ ગીતથી.

0: આ વેકેશનમાં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટમાં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સનો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: લાઈફ ઇન અ મેટ્રો આ ફિલ્મનું ગીત સાંભળશો કે ના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકો ને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકો ને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: કુમાર સાનુના સ્વરમાં 1942 અ લવ સ્ટોરી આ ફિલ્મનું આ ગીત સાંભળશો.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાત ની બહેનો ના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: જબ વી મેટ આ ફિલ્મનું ગીત સાંભળશો ઉસ્તાદ રાશિદ ખાનના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલને આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો મેરા પહેલા પહેલા પ્યાર. આ ફિલ્મનું ગીત કે ના સ્વરમાં.

0: આ વેકેશન માં બાળકોને રોજ ક્યાં લઈ જવા? મોલ અને ગેમ ઝોન થી તો કંટાળ્યા.
1: તો ચાલ ને, આ વખતે કઈક નવું કરીએ. અમદાવાદ હાટ માં મસ્ત સરસ મેળો લાગ્યો છે.
0: સરસ મેળો? ત્યાં બાળકોને મજા આવશે?
1: હા, 1-15 મે સુધી છે. ગુજરાતની બહેનોના 80 સ્ટોલ્સ છે. ત્યાં હેન્ડીક્રાફ્ટ, ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ અને ખાવા માટે મસ્ત દેશી મિલેટ્સ નો નાસ્તો પણ છે.
0: અરે વાહ, એટલે શોપિંગ અને આઉટિંગ બંને થશે.
1: ચાલો વોકલ ફોર લોકલ થઈએ. આજે સાંજે ફેમિલી સાથે જઈએ અમદાવાદ હાટ વસ્ત્રાપુર.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડી જ વારમાં જોડાઈએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર સાથે.